आकाशवाणी भोज केन्द्र छे। હવે બરાબર છે કે હિન્દીમાં સમાચાર સાંભળશું જે અમે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું। નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં ફરહત નાસ।

0: 하시는 것은 어때? 아주 비싸은 유사물쇼? 아주 디버스. 바텀. 펜리 디사이.
1: આજનો દિવસ ભવિષ્યના ઉદ્દેશો યોજનાઓ પાર પાડવાની દિશામાં રચ્યા પચ્યા રહેવું કાર્યરત રહેવું પરંતુ આજનો દિવસ ફરી ક્યારેય આવવાનો નથી એ ભૂલતા નહીં તમારી પાસે મોજ માણવા માટે માત્ર 24 કલાક છે કેટલાક લોકો પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે એટલી હદે મચી પડે છે કે એમનું જીવન એક પ્રકારના નિયંત્રણમાં આવી જાય છે પ્રથમ એમનું લક્ષ્ય હોય છે હું કંઈક મેળવી લઉં પછી ખુશ થઈશ પરંતુ પછી પણ એ લોકો ખુશ થતા નથી લક્ષ્ય પ્રાપ્તિમાં સફળ થયા પછી એ લોકો દિલગીરી વ્યક્ત કરે છે મેં બગીચો ખીલવવામાં સમય કેમ ન ફાળવ્યો અથવા તો મારા બાળકો સાથે રમવામાં જૂના મિત્રોને મળવામાં જીવનસાથી પ્રત્યે ઉદાર બનવામાં હળવાશની પળો માણવામાં ફિલ્મો જોવામાં કે પર્વતારોહણમાં સમય કેમ ન ગાળ્યો પેલો લાલ રંગનો ડ્રેસ મને ખૂબ જ પસંદ હતો એ પહેરવા માટે મોટા થવાની કે ઉંમરલાયક થવાની પ્રતીક્ષા કરવાની જરૂર નથી એ પોશાક અત્યારે જ પહેરો કોઈ સુંદર સ્થળની મજા માણવા માટે નિવૃત્તિની રાહ જોવાની જરૂર નથી અત્યારે જ એ સ્થળની સહેલગાહે ઉપડો સુંદર દિવસની શરૂઆત કરો આપણે વર્તમાન ક્ષણમાં કેટલો જીવી શકીએ અને એ ક્ષણ કેટલો માણી શકીએ એના પર આપણા માનસિક શાંતિનો આધાર છે આજનો દિવસ સુંદર છે
0: આજનો દિવસ એ વિચારબિંદુ આજ આપણે સાંભળી રહ્યા હતા પઠન ફંડી દેસાઈ આકાશવાણીના વોશ કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના મિત્રો આજના કાર્યક્રમમાં પ્રથમ સાંભળી રાવત રામસિંહની વ્યક્તિ રચના અશોક કુમાર કોરના કંઠે

0: ટ્રાફિક ચેરમેન ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતનો પાયા મજબૂત બનાવતું ગુણવત્તા સભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોન્સૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
1: કે બરાબર, મોન્સૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા,

0: 지하 행사 쪽에 나와 설명을 하지 않겠습니다. 하다. 오늘 행사에서 몇대 생기는 걸음 아시나 아예지성을 뜯어요. 벌써는 아가쇼나 오시간을 볼때 이끌어가는 하다. 상대시 아진이 그루시마의 대상으로는 미샤시 비비드 제이빅 카드로 프로스티 CD 가랑샤니
1: ખેડૂત મિત્રો જમીનના ઉમેરાતા વિવિધ જૈવિક ખાતરોની વાત કરીએ તો સૌથી પહેલા એઝોટો વેક્ટરની વાત કરીએ તો મિત્રો એઝોટો વેક્ટર એક જીવંત એરોબિક નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા છે જે 10-25 કિલોગ્રામ નાઇટ્રોજન હેક્ટર સિઝનમાં સ્થિર કરી શકે છે આ જે પાકની નાઇટ્રોજન જરૂરિયાત FAM સાથે એઝોટો વેક્ટર ઇનોક્યુલેશન દ્વારા ઘટાડી શકાય છે શાકભાજી પાક જેમ કે ટમેટા રીંગણ કોબી

ઓકેશનલ સિંગે અન્ય પાક કરતા વધુ સારી પ્રતિક્રિયા આપે છે. એટલે એઝેક્ટોબેક્ટર 20 કિલોગ્રામ નાઇટ્રોજન હેક્ટર દીઠ આપી શકાય. તેવી જ રીતે એઝોસ્પાઇરિયમની વાત કરીએ તો એઝોસ્પિરિલમ ઇનોક્યુલેશન 15-40 કિલોગ્રામ હેક્ટર નાઇટ્રોજનને જમીનમાં સ્થિર કરવામાં મદદ કરે છે. તે અનાજમાં ઉપયોગી છે. સારી વનસ્પતિ વૃદ્ધિ માટે અને નાઇટ્રોજનયુક્ત ખેતરોના ઇનપુટ્સને 25-30% સુધી બચાવવા માટે ઉપયોગી છે. તેવી જ રીતે રાઇઝોબિયમની વાત કરીએ તો મિત્રો, રાઇઝોબિયમ કઠોળના છોડના મૂળમાં નોડલ એટલે કે ગાંઠોની રચના કરે છે, જેની મદદથી કઠોળ પાક વાતાવરણમાં રહેલા વાદળોમાં વધુ નાઇટ્રોજનને જમીનમાં સ્થિર કરી શકે છે. રાઇઝોબિયમ 50-300 કિલોગ્રામ નાઇટ્રોજન હેક્ટરદીત જમીનમાં સ્થિર કરે છે, જેના લીધે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડી શકાય છે. બ્લુગ્રીન આલ્ગીની વાત કરીએ તો આપણે એક જૈવિક ખાતર છે. એઝોલા સાંકેતિક રીતે 300 કિલોગ્રામ નાઇટ્રોજન હેક્ટરને જમીનમાં સ્થાપિત કરી શકે છે અને ઉપજમાં 10-25% સુધી વધારો કરી શકે છે. એઝોલા ચોખાના પાકમાં ઊંચા તાપમાને ટકી રહે છે. જૈવિક ખાતરો વાપરવાની રીતની વાત કરીએ તો મિત્રો, 500 મિલીલીટર પાણીમાં 50 ગ્રામ ખાંડ અથવા 20 ગ્રામ ગોળ નાખીને આ મિશ્રણને થોડું ગરમ કરી ને ગોળ ઓગાળવો. ત્યારબાદ ગોળના દ્રાવણને ઠંડુ પડ્યા બાદ તેના જીવાણુના કલ્ચરને તેમાં નાખી બરાબર હલાવી રગડો તૈયાર કરવો. ત્યાર પછી 1 એકરના જરૂરી બિયારણ માટેના જથ્થામાં આ કલ્ચરના રગડાને નાખીને દરેક બિયારણને એક સરખો પટ ચડે તે રીતે મિશ્ર કરવો. આ રીતે પટ આપેલ બિયારણને પાતળા થરમાં એક સરખા પાથરી છાણામાં સૂકવી બિયારણ ભરભરું થાય ત્યારે વાવવા માટે ઉપયોગમાં લેવું. કલ્ચર વાપરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાની વાત કરીએ તો મિત્રો, તાજું બનાવેલ ખાતરીવાળું સરકાર માન્ય કંપનીનું કલ્ચર રોજ વાપરવું. વાવણીના 1-2 દિવસ અગાઉ જ કલ્ચરનું પેકેટ ખરીદી ઠંડી જગ્યામાં સંગ્રહ કરવો. કલ્ચરનો પટ આપેલ બીજનું સૂર્યના તાપથી રક્ષણ કરવું. કલ્ચરનો પટ આપેલ બીજ સીધા રાસાયણિક કે ફૂગનાશક દવાના સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખવું. વાવણીના દિવસે જ કલ્ચરના પેકેટને ખોલી બીજને પટ આપવું. મુદત વિતેલ કલ્ચરના પેકેટનો ઉપયોગ કરવો નહીં. જે તે પાક માટે ભલામણ કરેલ જૈવિક ખાતર જ વાપરવું. તો મિત્રો, આ રીતે વિવિધ જૈવિક ખાતરો દ્વારા જમીનમાં તત્વોની ઉણપ જે હોય છે તે ઉમેરાય છે. એટલે ફરી પછી આપણે એક યાદીની રીતે જોઈએ તો એઝોક્ટોબેક્ટર 20 કિલોગ્રામ નાઇટ્રોજન હેક્ટરદીઠ આપવું, એઝોસ્પાઇરિલમ 20-40 કિલોગ્રામ નાઇટ્રોજન

0: જૈવિક ખેતરોની આપણે વિગતે વાત કરી અને આ રીતે જૈવિક ખેતરોનો જો ઉપયોગ કરવામાં આવશે તો જમીનમાં વિવિધ તત્વો જળવાઈ રહેશે.
1: વિવિધ જૈવિક ખાતરો ગીતાશ્રીમાંથી હું આજે આપણે સાંભળી રહ્યા હતા. પ્રસ્તુતિ સીડી કરમશ્રેણી પ્રસારણ આકાશવાણીના ભૂષણ પરથી કરવામાં

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુલિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરના 9,165 ગામોની 12,729 શાળાઓમાં શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો. બાળવાટિકામાં ભૂલકાઓનો વિક્રમજનક પ્રવેશ. મોહરમના તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસને ચુસ્ત બંદોબસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા રાજ્ય પોલીસ વડાનો આદેશ. અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકાએ ભિક્ષુક વૃત્તિ અને માનવ તસ્કરી અંગે અભિયાન શરૂ કર્યું.

0: ازی چشمه دوباره تا بندین میکنم شما که نروی فقط چو تجید نروی سمان چهر بگید بر वैकाली राज्य में मुख्यमंत्री भूपेन्द्र पटेल वडनगर खाते थी कन्या केलवनी महोत्सव और शाला प्रवेशोत्सव 2026 ने 24वीं कड़ी में राज्यव्यापी प्रारंभ कराया। राज्य में साक्षरता में दर वधारने उद्देश्य से योजाएल शाला प्रवेशोत्सव में राज्य में कुल 9,165 गांवों और 12,729 शालाओं ने आवरी लेवामां आवी। 30,000 થી વધુ મહાનુભાવોની ઉપસ્થિતિમાં લાખો બાળકોનું શાળા નામાંકન કરવામાં આવ્યું। આ વર્ષે પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી અને બાળ મંદિરમાં 68,000 થી વધુ, બાલવાડિકામાં 1.47 લાખ થી વધુ, ધોરણ એકમાં 36,000 થી વધુ, ધોરણ નવમાં 2.16 લાખ થી વધુ તેમજ ધોરણ 11માં 1.15 લાખ થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો। ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવા અને દીકરીઓ પોતાનો અભ્યાસ અધવચ્ચેથી ન છોડે તેવા ઉદ્દેશ સાથે સરકાર દ્વારા 24,267 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી તેમજ પ્રવેશોત્સવ અંતર્ગત 920 જેટલી તેજસ્વી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોર્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે પ્રવેશોત્સવ દરમિયાન શાળાના યજ્ઞમાં જનભાગીદારી સ્વરૂપે 9 કરોડથી વધુની સહાય પ્રાપ્ત થઈ છે। મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કોઠી અને મહિકા ગામે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ટંકારા તાલુકાના વીરપર ખાતે શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાની ઉપસ્થિતિમાં અને વાંકાનેર તાલુકાના વેરડા ગામે વાંકાનેર ધારાસભ્યની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પંચાલીની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની વિવિધ શાળામાં શાળા પ્રવેશોત્સવ મહોત્સવની ઉજવણી થઈ।
1: શાળા પ્રવેશ ઉત્સવ એક દીકરીને ઝૂંપડા માંથી શાળાએ આંગળી પકડીને પ્રવેશ આપ્યો અને પ્રવેશ ઉત્સવ આજે પણ ધામધૂમથી ઉજવી રહ્યા છે અને પરિણામ એ આવ્યું છે જયારે 18-20% ડ્રોપ રેશિયો હતો જે આજે 1.something ડ્રોપ રેશિયો રહ્યો છે જેથી કરીને 100% નામાંકન થઈ અને 100% બાળક જન્મે છે બાળકો એ બાળકો પ્રવેશ લે છે। આ એક ગુજરાત સરકારની શિક્ષણ ક્ષેત્રની ખૂબ મોટી ક્રાંતિ સર્જાણી।
0: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કોઠી અને મહિકા ગામે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો। રાજકોટના કુવારવા ગામ મિડલ સ્કૂલ, સરકારી માધ્યમિક શાળા બેટી અને સાહિત્યપર પ્રાથમિક શાળામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં પ્રગતિનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો, જ્યારે કોટડા સંગણી તાલુકામાં આઈપીએસ વણી વૈદ્યની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। ગીર સોમનાથ જિલ્લાના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઘાની ઉપસ્થિતિમાં જામવાડા અને હરમોડિયાની શાળામાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવાયો। ભરૂચ તાલુકાના કરવાળ પ્રાથમિક શાળા અને સદાનંદ વિદ્યાલય અમરેશ્વર ખાતે ગુજરાત રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી સુશ્રી અંજુ શર્માએ વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પરવડી ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાની ઉપસ્થિતિમાં ધોરણ 1 બાલવાટિકા તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવાયો તો મુખ્ય સચિવ એમ કે દાસની ઉપસ્થિતિમાં અમદાવાદની હાઇસોલ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો, જ્યારે ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક બેકરે અમરેલીના રાંકિયા, ગાવડકા અને કમીગઢ ગામની શાળામાં વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવાયો। મોરબીમાં તારા નિમિત્તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્યના પોલીસ વડા જીએસ મલિકની અધ્યક્ષતાને ગઈકાલે મોડી સાંજે પોલીસ ભવન ખાતેથી વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી। આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા તમામ શહેર, જિલ્લા, રેન્જ અને યુનિટના વડાઓને મોરબીમાં જુલુસ, તાજાના રૂટ્સ પર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે કડક બંદોબસ્ત સ્કીમ તૈયાર કરવા સૂચના આપી હતી। ગુજરાત પોલીસ દ્વારા આયોજન કરાઈ રહ્યું છે, કોમી એકતા અને શાંતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ, મહિલા સમિતિઓ, ધાર્મિક અગ્રણીઓ અને સમુદાયના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત બેઠકો યોજવા ડીજીપીએ તાકીદ કરી હતી। અમદાવાદ પોલીસ દ્વારા ભિક્ષુક વૃત્તિ અને બાળ તસ્કરીને ઝડપવા માટે 3 દિવસનું અભિયાન હાથ ધરાયું છે, જેમાં 52 જેટલા ભિક્ષુકોને આશ્રયગૃહ ખાતે ખસેડાયા હતા। અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે આ અભિયાન હેઠળ ભિક્ષુક વૃત્તિ કરનાર બાળકોને પણ ઉગારવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત માનવ તસ્કરીને અટકાવવા માટે પણ અભિયાન હાથ ધરાયું હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના મહિલા સેલના એસપી હિમલા જોશીએ જણાવ્યું હતું।

0: अपनी सुरक्षा व्यवस्था नीचे का शुरू करवाना है। जो फायर एक्सटिंग्विशर, इमरजेंसी एग्जिट, अवर्जवर मल्टीमा मार्गो, विद्युत सुरक्षा तथा अन्य प्राथमिक अग्नि सुरक्षा व्यवस्थाओं का टेस्ट करवाया गया थी। फायर सेफ्टी संबंधित खाली हो जाने पर 70 इकाओं ने नोटिस अपना दी थी, जारी एक संस्था ने सील करवाया गया थी। बनासकांठा जिला में पालनपुर में जिला में प्रभारी सचिव ने अध्यक्षता में विकास कार्यो में समीक्षा बैठक योजना। बैठक में खेती, पशुपालन, शिक्षा, सिंचाई, पीवाने पानी, मार्ग मकान, बिजली जोड़ाओं तथा सोलर योजनाओं सहित विविध विकास लक्ष्य कार्यो की प्रगति में समीक्षा करवाई। आगामी 16 जुलाई ने रोज योजना अमदावादी रथयात्रा महानगर पालिका द्वारा व्यापक तैयारी पूर्ण कर दी है। 13 किलोमीटर की वधुना रोड पर रोड टर्निश थी लाई आरोग्य फायर और सफाई सुधी विशेष आयोजन हाथ धरायु। रथयात्रा दरमियान 203 फायरकर्मी, 7 मोबाइल मेडिकल वैन, 560 फ्लड लाइट और 395 सफाईकर्मी तैनात रहते। एस्टेट विभाग द्वारा रथयात्रा रोड पर आवेल 633 भयजनक मकानों पर जांच चेतावनी नोटिस लगाई। एएमसी हेल्थ विभाग द्वारा 15 मेडिकल अफिसर ने आश्रय 100 कर्मचारियों ने फरज पर रखा तो माहिती महानगर पालिका द्वारा आप थी। संभालिए एक अहवाल
1: ફૂટપાથ રિપેરિંગ, કલરકામમાં તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। સફાઈ માટેની સઘન કાર્યવાહી હાથ ધરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સ્પેશિયલ ટીમોને બનાવી સ્ટેટ વોર્ડની અંદર કામગીરી શરૂ કરવામાં આવશે। ફાયર વિભાગ દ્વારા પણ 203 જેટલા અધિકારી કર્મચારીઓને રથયાત્રા માટે ડ્યુટીનો ઓર્ડર કરી દેવામાં આવેલો છે। હેલ્થ વિભાગ દ્વારા મોબાઈલ મેડિકલ વાન, મેડિકલ ઓફિસર અને તમામ અર્બન સેન્ટર જે રથયાત્રા ઉપર આવેલા છે તેની કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવેલો છે।
0: અમદાવાદમાં ચાલી રહેલ એબીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે પોતાની શાનદાર લય જાળવી રાખતા બહેરીનને સીધા 3 સેટમાં હરાવી સતત ચોથી જીત નોંધાવી છે। આ સાથે ભારતે પુલ એમાં ટોચનું સ્થાન મજબૂત બનાવ્યું છે। અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાયેલી મહત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું। આ જીત સાથે ભારતે 4 મેચ જીતીને 12 પોઈન્ટ મેળવ્યા છે અને પુલ એમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે। પુલ એમાં બહેરીન 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે કઝાકિસ્તાન, ચાઇનીઝ તાઇપે, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા અનુક્રમે ત્યારબાદના સ્થાન પર છે। પુલ બીમાં ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો। 5 સેટ સુધી ચાલેલી મેચમાં ઇન્ડોનેશિયાએ 3-2 વિજય મેળવ્યો હતો। પુલ બીમાં હાલ થાઇલેન્ડ 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ઇન્ડોનેશિયા બીજા સ્થાને છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે દબાણ હટાવવા અભિયાન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન 45 દલા અને 15 કાચા ઝૂંપડા દૂર કરવામાં આવ્યા હતા। ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધ્યા બાદ ગુજરાતમાં પણ 26 જૂનથી આસપાસ ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હાલ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવાઈ રહેવાની સંભાવના છે। હવામાન વિભાગના વડા ડોક્ટર એકે દાસે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે। બીજી તરફ મધ્ય અને ગુજરાત ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદ થઈ શકે છે। રાજ્યભરના 9,165 ગામોની 12,729 શાળાઓમાં શાળા પ્રગત સોત્સવ યોજાયો। બાલબાલિકામાં ગુલકાઓનો વિક્રમજનક પ્રવેશ। મહોરમના તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા રાજ્ય પોલીસ વડાનો આદેશ। અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકાએ ભિક્ષુક વૃત્તિ અને માનવ તસ્કરી દંડવા અભિયાન શરૂ કર્યું। વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટ્યુશન ક્લાસીસમાં સઘન તપાસ। અમદાવાદમાં 16 જુલાઈ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની કાર્યમાં તૈયારીઓ અને એબીસી મેન્સ કપ 2026માં ભારત બહેરીને 3-0 હરાવી સતત ચોથી જીત મેળવી। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થાય હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।
2: આજે પ્રથમ સાંભળી અમિત જલોટાનો સ્વર।
3: નામ

0: कपिल मुनीश्वर हमें आज रात में सांभ रहा था। हमें आज साथ भक्ति संगीत ना कार्यक्रम वंदना अहिं से समाप्त थयो। आकाशवाणी आ पुष्केंद्र छे। हवे आज नो प्रासंगिक संभाषण विषय छे ड्रग्स विरोधी दिवस। पठन कृपाली महेजा।
1: દર વર્ષે 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરોધ દિવસની ઉજવણી કરવામાં આવે છે। વર્ષ 1989 થી દર વર્ષે 26 જૂને ડ્રગ્સના વસૂલથી લોકોને બચાવવા અને તેના ગેરકાયદેસર કારોબારને રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રે આ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે। સંયુક્ત રાષ્ટ્રના 2007ના વર્લ્ડ ડ્રગ રિપોર્ટે ગેરકાયદેસર ડ્રગ્સનો કાળો કારોબાર વાર્ષિક 322 અબજ ડોલર જેટલો હોવાનો અંદાજ મૂક્યો છે। દરેક વર્ષે 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરોધી દિવસ વિશ્વ ડ્રગ દિવસ ઉજવવામાં આવે છે। નશા મુક્ત સમાજના નિર્માણ માટે જાગૃતિ લાવવા અને ડ્રગ્સની માંગ અને પુરવઠાને ઘટાડવાના ઉદ્દેશ્યથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી। સંયુક્ત રાષ્ટ્ર

से भी बोले 7 दिसंबर उग्रसू सप्लाई सीनियर ठहराव पर से करेंगे। सर्विस टीम ने अधिन स्तरी के उजवा नकी करने में आने तो त्यारथी उग्रसू निवासी थी वार्षिक द्वारे अधिवस ने उजवनी थाय छे। ઘણા ખરા નસીલા દ્રવ્યોના વ્યસનીઓ ગરીબ કુટુંબોમાંથી આવે છે। માતા પિતા વચ્ચેનું કુસમા યોજન એ લગભગ બધા જ વ્યસનીઓ માટે અગત્યનું કારણ છે। ઘણા ઉચ્ચ કુટુંબોના કિશોરો તથા યુવાનો ભૌતિક જીવન જીવવા તથા સ્વતંત્રતા દેખાડવા માટે પણ ઘણા નસીલા દ્રવ્યોનું સેવન કરે છે। પોલીસ આ દરમિયાન યુવાનો અને વ્યસની યુવાનોના સંપર્કમાં આવવાથી નસીલા દ્રવ્યોના વ્યસનનો ભોગ બને છે। અવારનવાર પારિવારિક ઝઘડાઓ તથા સંઘર્ષ ટાળવા માટે તથા તેનાથી માનસિક મુક્તિ મેળવવા માટે પણ ઘણા યુવાનો નસીલા પદાર્થો તરફ વળી જાય છે। નસીલા દ્રવ્યોની ગેરકાયદેસરની હેરાફેરીએ આર્થિક માળખા પર ગંભીર અસર ઉપજાવી છે। વ્યસનીઓ કોઈ ઉત્પાદન કાર્ય કરવા શક્તિશાળી હોતા નથી। નસીલા દ્રવ્યોના વ્યસનીઓ દેશની આર્થિક ઉન્નતિમાં કોઈ પણ પ્રકારનો ફાળો આપી શકતા નથી। ખરેખર તો તેઓ દેશ માટે બોજારૂપ હોય છે। નસીલા દ્રવ્યોના વ્યસનીઓ રાષ્ટ્રના વિકાસ સામે પણ અનેક અવરોધો સર્જે છે। તે દેશમાં વ્યસનીઓની સંખ્યા વધુ પ્રમાણમાં હોય તે દેશમાં રોગગ્રસ્ત વ્યક્તિઓની સંખ્યા વધુ જોવા મળે છે। શક્તિવિહીન માનવ સમુદાય જોવા મળશે અને રાષ્ટ્રને વિકાસના કાર્યોને બ્રેક મારીને માનવધનને બચાવવા માટે ખર્ચ કરવો પડશે। આવા રાષ્ટ્રો વિકસિત રાષ્ટ્રોની શ્રેણીમાં ઘણા પાછળ રહી જાય છે। નસીલા દ્રવ્યોના વ્યસનીઓ લૂંટફાટ, ચોરી, બળાત્કાર, ખૂન, દેશદ્રોહી પ્રવૃત્તિઓ વગેરે પ્રકારના અપરાધજનક કાર્યો તરફ વળી લાવે છે, જેને કારણે દેશની અર્થવ્યવસ્થા પર ખૂબ મોટી અસર પડે છે। ગેરકાયદેસર ડ્રગ્સના ઉપયોગથી સમાજને થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવી અને ડ્રગ દુરુપયોગ તથા તેની તસ્કરી સામે વૈશ્વિક સહયોગને મજબૂત કરવું જરૂરી છે। ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અને વિવિધ સંસ્થાઓ દ્વારા આ નિમિત્તે વિશેષ જાગૃતિ કાર્યક્રમો અને અભિયાનોનું આયોજન કરવામાં આવે છે। આ દિવસ આપણને નશામુક્ત જીવન બનાવવા અને સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરે તો ચાલો દેશને વ્યસનમુક્ત બનાવીએ। પ્રસારણ આકાશવાણીના ભોજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું અને હવે સાંભળશો સવારનું

खेड़ तो सुधी पहुंचे थे सुनिश्चित करना के कठोर ने तेली बियानी थोड़ी दी खेड़ तो पास थी सीधी रीते थम जाए आ कार्यक्रम दरमियान श्री सारनाथ ने अनेक महत्वपूर्ण डिजिटल और खेड़ तो केंद्रित पहलों पर शुरू करी और खेड़ तो ने वार्ता माते माफर करना से सबूत कठोर ने तेली बियानी इन्वेंट्री मैनेजमेंट ना के दृष्टि पोर्टल और एंटरप्राइज रिसोर्स प्लानिंग में मजबूत बनाने माते ईआरपी पोर्टल में समावेश थाय छे સૌ ભૂમિ સૌ આગળ વધેલી બેન સાથે રાજ્યભરની શાળાઓમાં પ્રવેશોત્સવ અને કનેક કહેવાનો મહોત્સવનો ગઈકાલથી પ્રારંભ થયો છે. કચ્છમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે કુલ 20,645 વિદ્યાર્થી આંગણવાડીથી લઈને ધોરણ 11 સુધીના વિવિધ સ્થળોમાં પ્રવેશ મેળવ્યો છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણા વસિયા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ જિલ્લાના 513 ગામોની 685 પ્રાથમિક અને માધ્યમિક શાળામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કચ્છને ગોવા સાથે જોડતી વિમાની સેવા શરૂથી અદાણી

0: મુસલમાન બેટી મળશે. આ પહેલનો હેતુ નવજાત શિશુ અને માતા બંને મુસલમાન કરવાનો છે. રાજ્ય સરકારે આ પહેલને અમલમાં મૂકવા માટે 55,83,00,000 વાર્ષિક બજેટ ફાળવ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને હુમલો અને ખંડણીના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. પરિણામે તેમનું વિધાનસભાનું સભ્યપદ રદ થઈ શકે છે. ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પુરેશ મોદીએ જણાવ્યું હતું કે 2 વર્ષની જેલની સજા પામેલ વ્યક્તિ કાયદેસર રીતે પદ સંભાળી શકતી નથી અને 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધિત છે. ચેતર વસાવા તેમની પત્ની શકુંતલા વસાવા અને અન્ય 8 લોકોને તાજેતરમાં રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા 2023ના વન વિભાગના અધિકારીઓ પર હુમલો ખંડણી અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઈડીએ બેંગલુરુ અને મુંબઈમાં એક નિકાસ કંપની સાથે જોડાયેલ અનેક સ્થળો પર દરોડો પાડ્યો છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ 9 સ્થળોએ દરોડા ચાલુ છે. પ્રારંભિક તપાસમાં શેર વ્યવહારોમાં શંકાસ્પદ ગેરરીતિઓ બહાર આવી છે. કંપનીઓના શેર કથિત રીતે શેર કંપનીઓ દ્વારા વ્યવહાર કરવામાં આવ્યા હતા અને $2 કરોડથી વધુની રકમ દેશની બહાર ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન હોર્મુઝ સમુદ્રમાં ફસાયેલા 11,000થી વધુ ખલાસીઓને બચાવશે. સેક્રેટરી જનરલ ઓર્સેનિયો ડોમિંગ્વીઝે જણાવ્યું હતું કે આ કામગીરીમાં મદદ કરવા માટે જરૂરી સુરક્ષા ગેરંટીઓ સુરક્ષિત કરવામાં આવી છે. ઇરાન, ઓમાન પ્રદેશના અન્ય દેશો અને દરિયાઈ ઉદ્યોગ આ કામગીરીમાં સામેલ થશે. પુરૂષોની હોકીમાં ભારતે અઠવાડિયા પ્રો લીગના લંડનમાં રમાયેલ પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4-3 હરાવી ભારત તરફથી અભિષેક નાઇન, નીલકંઠ શર્મા, સુખજીત સિંહ અને રાજેન્દ્ર સિંહે ગોલ કર્યા. પાકિસ્તાનના અહેમદ નદીમે 3 ગોલ કર્યા હતા, પરંતુ ભારતીય ટીમે પોતાની લીડ જાળવી રાખી અને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે પાકિસ્તાન સામે 2014થી સતત જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. ભારતનો આગામી મુકાબલો ગુરૂવારે ઇંગ્લેન્ડ સામે થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના અખબારોમાં વિવિધ સમાચારો છપાયા છે. ગુજરાત સમાચાર અને સંદેશે લખ્યું છે કે સમગ્ર યુરોપ હવે ભીષણ ગરમીથી ત્રાહિમામ, ફ્રાન્સમાં 40નું મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે સીયુઈટી 100% વાળા 20% વધે, પ્રીમિયમ સંસ્થાઓમાં એડમિશન મુશ્કેલ બનશે. નવ ગુજરાત સમય લખે છે કે પીએમની રાષ્ટ્રપતિ સાથે મુલાકાતથી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો અને ફુલશાબે પરમાર ઇમાનદારી ઈરાન સામે ટ્રમ્પનો નવો દાવો ના સમાચાર લીધા છે. સ્થાનિક સમાચારોમાં સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો, ગોંડલમાં 1.5 કલાકમાં 2.25 ઇંચ વરસાદ, આપના ધારાસભ્ય ચેતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 દોષી, ચાંદોદરમાં નકલી બ્લડ પ્લાઝમા રેકેટનો પર્દાફાશ, 1,140 યુનિટ ઝડપાયા અને 128 કરોડનું ફેક ઇન્વોઇસિંગ કૌભાંડ ઝડપાયું જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે આતંકવાદ, સાયબર સુરક્ષા સહિતના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા બ્રિક્સ મહત્વપૂર્ણ ભૂમિકા. બ્રિક્સ રાષ્ટ્રોએ આતંકવાદ અને સાયબર જોખમોનો સામનો કરવા માટે સહિયારા પ્રયાસો પર ભાર મૂક્યો. અરણ્યોની સંભવિત અસરો સામે ખેડૂતોને સહાય કરવા સરકાર સજ્જ. નીતિ આયોગે જણાવ્યું, ભારતે છેલ્લા ત્રિમાસિક ગાળામાં 5.4% વિકાસ દર મેળવ્યો. સરકારી હોસ્પિટલોમાં જન્મેલા શિશુઓને તમિલનાડુ સરકાર 1 ગ્રામ સોનાની વીંટી આપશે. અને પુરૂષોની હોકીમાં ભારતે અઠવાડિયા જ પ્રો લીગની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4-3 હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. પ્રથમ સભાના કાર્યક્રમો જોઈએ તો અત્યારે 8:30 તથા 9:30 સમાચાર હેડલાઇન્સ અપાશે. સવારે 8:32 કચ્છી કાર્યક્રમ રહ્યા, જેમાં કચ્છ જે આન બાન નિશાન ઝેરો ડુંગર, એ વિશે શ્રી યાજ્ઞ વલ્કરી જોશીનો વાર્તાલાપ. કાર્યક્રમ પ્રસ્તુતિ સીડી કરમશાની. સવારે 9 વાગે પ્રાયોજિક કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક રહેશે એનસીઆરટી. 9:32 નાના સમયના કંઠે ગવાયેલા ભજનો સાંભળી શકાશે કાર્યક્રમ સંપૂર્ણ અંતર્ગત. સવારે 10 વાગે

ஒன்றும் பார்க்கிறோம். மனோரஞ்சம் સ્વાગત છે 45મી કચ્છી કાર્યક્રમ વાડીના શબ્દો જેમાં કચ્છી વાર્તા આજે કરશે રાજેશ સોની. વાર્તાનું શીર્ષક છે સાંજો પટારો. કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્લવી વાણી. સવારે 11 વાગ્યા પછીના બધા જ કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું, જેમાં બપોરે 12:02 તથા 2:40 ગેર ફિલ્મી ગુજરાતી ગીતો પ્રસારિત થશે. તેના માટેનો કાર્યક્રમ સહયર બપોરે 12:30 સાંભળી શકાશે. પછી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી બપોરે 1:30 પ્રસારિત થશે અને બપોરે 3 પ્રથમ સભાનું સમાપન કરવામાં આવશે. પ્રથમ સભાની વિગતો સાંભળ્યા બાદ હવે જોઈ બીજી સભાની વિગતો. બીજી સભાનો પ્રારંભ સાંજે 5 કરવામાં આવશે. તમામ કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે, જેમાં સાંજે 5:10 તથા સાંજે 7:05 ભુજ કેન્દ્રના સમાચાર હેડલાઇન્સ, સાંજે 6:25 સ્થાનિક સમાચાર અપાશે. યુવાન મિત્રો માટેનો કાર્યક્રમ યુવાની સાંજે 6:30, સાંજે 7:20 ગ્રામજનો માટેનો કાર્યક્રમ ઘરનો છોડો, રાત્રે 8 વિવિધ ભારતી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે, રાત્રે 10 વિવિધ ભારતી મુંબઈના કાર્યક્રમો રિલે કરવામાં આવશે અને રાત્રે 11:10 બીજી સભાના કાર્યક્રમોનું સમાપન કરવામાં આવશે. આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી ભુજ કેન્દ્રમાં આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. કાર્યક્રમોની વિગતો જાણ્યા બાદ હવે જોઈએ હવામાન સમાચાર. પ્રથમ જોઈએ સ્થાનિક હવામાન. બીતેલા 24 દરમિયાન ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 39°C તેમજ ન્યૂનતમ ઉષ્ણતામાન 27.2°C નોંધાયું હતું. આવનારા 24 દરમિયાન હવામાન ખાતા તરફથી મળેલી માહિતી અનુસાર કચ્છમાં અંશત વાદળછાયું હવામાન રહે તેવી સંભાવના છે. હવામાન સમાચાર તેમજ કાર્યક્રમોની વિગતો આપણે સાંભળી રહ્યા હતા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી.

કલ્યાણ કાર્યક્રમ સંભાળ પાણીમય શ્રોતાએ કે ચંદુભાઈ જજા કરીને રામ રામ રામ રામ રામ રામ નિરભા રહ્યાણ કાર્યક્રમ ને પા અલગ અલગ વિષય તે ગાલ્યું કર્યું બેઠા રહ્યાણ કર્યું બેઠા કદાચ ખેતીવાડી જી ગાલવે સંસ્કૃતિ જી ગાલવે કચ્છ ને કચ્છેત જી ગાલવે મુસાઈવાડી ગાલવે ખડા દરિયેજી ગાલવે ડુંગરજી ગાલવે નદીજી ગાલવે ને રણજી ગાલ પણ હિમ રહ્યાણ માં ગાતી તો આજે પણ હેકડે ખાસે ડુંગરજી ગાલ હિમ રહ્યાણ કાર્યક્રમ ને સંભાળશી હીરો કચ્છેજી આન માન ને સાન હીરો ચારો ડુંગર કચ્છ ને અરીખમ ઉભો હોય એને જી ગાલ્યો આજે પણ સંભાળશી એના વિદ્વાન વક્તા શ્રી યાજ્ઞવલ્ક જોશી બટા ભજન.

0: તો ખેંચી ગરબી જવા દીમે પણ ખાસડો ભજન થયો પણ ઘાયલ કંઠાવા જ્યારે ડુંગરજી તો મેરે પા કચ્છ જા ડુંગર પિંડ મેં કઈક ઐતિહાસિક ઘટનાઓ ખણીને બેઠા હૈ કચ્છ જી ધરતી પા સામે રાજી પાસે ખેલ દીવે ને કઈક કચ્છ જી ઐતિહાસિક ગાયું કહેવે એડો લાગે તો એડો કડે લાગે તો એડો તો તડે લાગે છડે પા કચ્છ કે કારે વટવારે ડુંગરે કે ન્યારિંદા હો એડો જ વટવારો ડુંગર હે પાંજો ઝારો ડુંગર ઝારો એક કારો કચ્છ જો ડુંગર ન્યારો ભલા કચ્છીએ જી સાંજ સ્મારક જેનો ઝારો અજ પાણી ખમો ભલાય એમ ઝારો જો ડુંગર કચરે જી સાન કે ને કચરે જી માન કે ભચાલા કરી જો કો જંગ ખેલાણો રત જા રગડા લઈ નીકળ્યા ને કંકુ ભરલ નાયર જેવા મથા રોડાતે ને છેલ્લી બાકી વટવારો વિજય થયો હે નૈતિક ઘટના કે અજબ પણ યાદ કરીતા હેને જ કારણ સે જારો ડુંગર કચરે જી સાન આય ને કહી શકાય જે કે કચરે જી ધ્યાન પાય તો કહી શકો કે જારો ડુંગર કચ્છ જી આન માન ને સાન આય અને અજ પણ હેડે કચરે જી સાન ને ધ્યાન એનો ડુંગર જારે ડુંગર જી ઘાલી
1: ઉચ્ચ પ્રદેશ બન્યા ગોત્ર શાસ્ત્ર જે નિયમ પ્રમાણે જેમ કે ડુંગરા થઈ શકે છે ત્યારે કચ્છ ને કોઈ ડુંગર નહીં

0: ના શ્રેષ્ઠતાને નવી ઓળખ મળી રહી છે. વિકસિત ગુજરાતને પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહી છે. વિકસિત ગુજરાતને પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: Alors, c'est

ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતનો પાયા મજબૂત બનાવતું ગુણવત્તા સભા શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: અહીં છે મારી સ્કૂલ, એટલે હું ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશ ઉત્સવ.
1: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 24 અને

0: કરો. શાળાઓમાં ગુણવત્તા યુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતનો પાયા મજબૂત બનાવતું ગુણવત્તા સભર શિક્ષણ. ગુણવત્તા યુક્ત શિક્ષણ ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: કંદર તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીઓ ના કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપણી સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું. આ બધું ફ્રોડ છે.

0: Enhancement on the School Quality Assessment and Assurance Framework SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતનો પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: આકાશવાણીના પુષ્પિંદ પરથી આવો હવે સાંભળવા તેમ ક્રિચરનું આ ગીત.

0: અરે સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીઓ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: છે શાળા પ્રવેશોત્સવ છે ને પંજાબ જેવી વાત
1: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 23, 24 અને 25 જૂને સમગ્ર

0: સિકંદર ક્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બે દરમિયાન દરિયે ના જવાય અને માછીમારી ન થાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેલવો એ ગંભીર અને સજાગત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપણે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: પ્લેન સિકંદર તો અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ના જવાય અને માછીમારીઓ ના કરાય.
0: સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીઓ ના કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ફિલ્મ અગ્નિ પગમાંગી સાથે આજનો મનોરંજન કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો. પ્રસારણ આકાશવાણીના ભજકેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે પક્ષી કાર્યક્રમ બાબરે શાબોલ. એ પહેલા આ વિજ્ઞાપન સાંભળીએ.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તા સભા શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: from the public interest by Sun Pharma.
1: विकसित भारत 2047 का संकल्प साकार गुजरात शिक्षण में गुणवत्ता ने नवी दिशा तरफ आगे बढ़ी रही है। निपुण गुजरात अभियान नवा राज्य अभ्यासक्रम और स्कूल क्वालिटी असेसमेंट एंड एश्योरेंस फ्रेमवर्क SQAAF द्वारा शालाओं में गुणवत्ता युक्त शिक्षण में वधु सशक्त बना फरमावी रही है। गुणोत्सव शिक्षण में श्रेष्ठता ने नवी ओळख बनी रही है। विकसित गुजरात में पाया मजबूत बनावतो गुणवत्ता सदा शिक्षण गुणवत्ता युक्त शिक्षण विश्व भविष्य शिक्षण विभाग गुजरात सरकार।
2: અરે સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ના જવાય અને માછીમારી ન કરાય, સમજો?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: जो पंजो कच्छी कार्यक्रम वगैरह जा बोल अने आज पा रजू करदासी कच्छी वार्ता तो ये वार्ता गणी ने आ गया ये राजेश सिवलाल भाई सोनी इन जो उपनाम है अनोखो
1: आऊ राजेश सिवलाल सोनी ऐसा जो मोड भाग जो है मडई असि मडई आयो अने हेवर मुजो रे जो है सुखपर भुज तालुका जो आज कच्छ में गच सुखपर आई એટલે ભુજ તાલુકા જો ઓગણીસ ઉપર જ્યાં હતા ઉડા રહ્યા હતો અને અસાજો જાતિ ધંધો કર્યા હતો અને કચ્છની લિખેજી મૂકે પ્રેરણા મળી અસાદા શિવાજીભાઈ બારુક સાહેબ અસાજે ભણાવ્યા હોય માનકો હાઈસ્કૂલમાં અને તેની કચ્છને પ્રવચન કહેતા હોય તમે એ થતો કે અસી પણ કી કે એમને લખો તો કી થયે તો એમને જ આપણે ટેકાણે તો ન સૂજ્યો પણ હેવર મેં પહેલા એવા કચ્છી કાર્યક્રમ ને મને થતા ચાલુ અને પછી રેડિયો ને પણ સુનતા બાબી ને જ્યાં બોલ હલો કરી ગાલ રિયાણ એવા કાર્યક્રમ મને સુનતા એટલે મુખ્ય પણ એ થયો કે અહીં કચ્છી ને પણ લખે જો શરૂઆત કર્યો તો હું થોડો થોડો એને ચાલુ કેવા બુકન વડે ત્યાં લખી જો તો એમને હું કવિતા લખ્યા તો એવર ગઝલ લખે જો શરૂ કર્યો હોય અને ગઝલ પણ શીખાવતો એવર અને લખ્યો પણ હોય ભજન લખ્યા તો અને હાઇકુ લખ્યા તો હાઇકુ જો જાપાનીઝ ટેકનોલોજી આ કે ટૂંકો કાવ છે કેમ કે એમને સમાવેશ થઈ જાય કે એમને ટૂંકમાં થઈ દે અને પાછી કચ્છી ભાષા કેવી હોય કે ટૂંકમાં જ મળે થઈ દે ટૂંક ને ટચ એમને જલ્દી ગાલ બોલ લેવાય પણ એમને ચેજ જ નચવે એમને સમજણ બોલી દે એમની એ સમજે તો એ પણ ચાલુ કહેવાય અને આજ આ વટે એકડી વાર્તા જો શરૂઆત કર્યો હતો અને વાર્તા ભાઈ તો એવર ના લખી પણ શરૂઆત કરી જાય પણ કે કેવડી લાગે તો જોજા અને અસાજો જાતિ ધંધો સમજો કર્યો હતો એટલે આશા વટે સમજો કમ એટલે આશા કે સુધો પણ એવો એટલે આ વટે એટલી વાર્તા જો શિક્ષક લઈ આવે અહીંયા સમજો પટારો તો એમને ગાલ બોલ એવી હોય કે એકડા સમજૂમાં કરીને એકડે ગાંધીના ડોસીમાં રોંધાવો અને એની જો માલ હોય સમજૂમાં અને એ પોતે પણ સમજૂ હોય અને એની જે છોરા હોય બહુ અને છોરા એવા આવડશો કે કી કમકાજ કરે ને અને કમકાજ કરે ને તો એની જો ઘર કી હાલે એની જે આધા વટાઈ ગયા અને ઘરને કોઈ તરવારો ન હોય અને મોડી અને અડધા એની જ્યાં રાખી લે તો કેટલો ટાઈમ હાલે અને ડોસીનગર થયો કે આવું અહીંયા ત્યાં સુધી તો મને હાલો થોડો થોડો કરી ગમ દઈશ તો પહે એને મને છોડી દો ભૂલ થઈ દો એટલે હા એને કઈ સમજાવી ના ખાપે અને એની જો નાવો સમજો અને પંટ પણ સમજ્યો એકડો એની કઈ વચાર આવ્યો તો છોડો કહે કે એ બોલ્યા અને છોકરાએ કઈ બોલ્યા અને છોકરા ના હાલ્યા તો હાલમાં કોઈ ગાલે પછી હું વટે એકડો ખજાનીને પટારો લખાયેલ પીવાય આ જે ગામ જો જાતું હોય એની વટે એકડો ઝાડ ઉભો હોય વડો એની જે નીચે ભોઈને મીજા નીચ પટારો લટેલ હોય એને સોનજો ખજાનો હોય તો અહીં ખણી હચી જા અને ભોતી હચી જા તો પછી અહીં માલામાલ થઈ જાય અને પછી આ કઈ કામ કરે જે જરૂર નહીં પે તો છોકરો કે થયો હોય તો વિચાર અને એની મેં કોરો હોય અને એટલી આળસ કરીને એ ઊંડા હોય તો એને એમ કે ખજાનો મળી એને પરબારો તો એની કઈ મજા વેચે એટલે એ બહુ બા નક્કી કરે કે અને આજે તો ઠીક આવે સવારે લીધાસી તો સવાર જો ગયા બાપા ભેરા અને ગામ જે જાતો તો પગા મેરો તો એકડો ઝાડ ઉભો હોય વડો વડો ઝાડ ઉભો હોય પેટાણી એની વટે જા અને કોહાડી ને મારી કયો ને મારી ખણી જાય અને મીંડા ખોદેલા અને ખોદી ખોદી અને બપોર થઈ પછી રેબ જેબ થઈ ગયા અને પોએ ત્યાં નેરો એકડા ડોસીમાં રોંધાવ્યા સામે ઝોપડી હોય એકડી અને ડોસીમાં નેરો બેઠા અને ખેલે બેઠા કારણ કે એની કઈ ખબર જ હોય કે એ છોરા તો આવશે અને મોટો મોટો ગામ હોય અને એમને તો મને ઓળખતા જ હોય એટલે ડોસીમાં ઓળખતા હોય કે એ છોરા આવશે બાકી હોય તો એમ કે છો કે છોરા કુ કરે હતા તો છોરા છે અસાજી ના જે હોય કે એના ખજાનો દાટેલો હોય એકડો સમજો પટાવો હોય ભરેલો તો ખુદી ને મેરે હતા તો એ તો મિલે નતો તો ડોસી માં તો સમજી ગયા ને એમ કે જો કે છોરા આ કે ખબર ના હેદા સોમજા ખજાનો બજાને કે નાય અને ઈ આને ધનંતા એ ખોદેલા થાય તો હાને માથે મી અચી વાળો હોય તો અહીં કરો કે એમને દાઈ જા બીજ પોખી લેજો તો એમ में जो को पाक थी दो मोल थी दो तो ये सोन जोड़ो थे हाँ जी मेहनत थी दी हमें ये सोन जोड़ो पाक थी दो हमें इन में जा सोन जो खजान हुआ के मिल दो तो मुझे मनो तो वो बड़े बाकी ऐडा खजान बजान हुआ है ना तो चले तो चला मैं की कर रहा हमें इतना मेहनत कर रहा बसी में ये रेब रेब थी रहा है हमें तो एक लो कम कर रहा था ये बेरो तो बे दिया हमें मत नहीं लटू हमें थोड़ी दाई इन में पोखी छड़े थोड़ी दाई पोखी छड़े ने मेरी खेतर में पाने जो को मी आते अने इन में तो आने मिठो पानी मिले ने पर दाई कड़ी थी तो मेरो वो महीना था त्रे महीना था ने मोल सदा उगे निकले अने पर नेगा तो छोड़ा थी ये राजी अने तो इनके ना के जो तो ऐसी एल्डी ने कर आई बसी में चावा तो आई के भाई पोखी छड़े अने में सुन जो खजान आया ना तंता ने जी माँ पर इनके थे तो इन सीधे रीते आके समझाया था ये ना समझो એટલે એવી રીતે આગળ જાઓ એટલે અહીં મને ખોટો છતાં ને પણ એમને ભાઈ પોખ્યા તો અને મોડે થઈ ગયા અને પાક તૈયાર થઈ ગયો એટલે તો એની જે પણ ખાસી કિંમત હતી હતી અને આખે છોટા પણ ખાસા નહીં ગયા તો જય સચી ગયા અને પછી એ માલ એમ જો તૈયાર થઈ ગયો અને એમ કે વકી અને એ પોતે માલા માલ થઈ ગયા મને છોડા અને એમ માટે એ સોન જો ખજાનો ગણી શકે એટલો એમ માટે છોટા ભેગા થઈ ગયા તો ઈ પંડ પડે સમજી ગયા એટલે ઈ વાર્તા જો ભાવાર્થ એટલો જ આવે ભોજપાઠ એટલો આવે તો પા મહેનત કરે તો મહેનત જો ફળ મીઠો હોય તૈયાર હોય એને મથે કીએ થી નહીં તો મહેનત કરે તો ઈ છોકરા બહુ મહેનત ગયા તો એને કઈ મીઠો ફળ મળ્યો અને સોન જો ખજાનો એટલે ઈ પાજો પાજો ધરતીમાં જો કોઈ પાક દે હતી ઈ સોન જેવો પાક જઈ પાપા એની કે તો ઈ એમ કે સમજો ખજાનો એવી રીતે મળ્યો એટલે પાકે પણ મહેનત કેવી ખપે અને મહેનત કર્યો તો પાપ સમજા પટાવા પાકે પણ ભાઈ નહીં દા તો ઈ એકડો બહુ ગમે જોવાય અને આખી વાર્તા કેવી લાગી તો જા અને અહીં પણ મહેનત કરી જા તો સમજા પટાવા નહીં દા અને અહીં પણ કમાઈંદા હા મેં લખું ખટીદા અને લખું ખટીદા તો જો કોઈ આંખે ખપે એ મોત્સવ પણ અહીં કરી શકતા અને તે એકડી બોલાવીને એવા સુધી આવે તો હું ચાહતો કે કચ્છી મારું કઈ આવે તો કામ કરે તો પૂરો કરે એટલે એની માટે બોલાવીને ચાહતો કે ટૂંકી ને ટચે ગાલ કરે ચોટી હતી ને દે એ મારું કચ્છી અસ્તુ
0: કેવા રાજેશ શિવલાલ સોની અને એ બહુ સરસ મજાજી વાર્તા રજૂ કર્યા અને એની વાર્તા માં ખરેખર બોધપાઠ મળી તો આસુ છોકરાને એમ કે કેવી રીતે સુધારણા અને જે સુધરી બને એની જે જિંદગી પણ સુધરી બની હતી અને હવે પણ સોગાસી એક સરસ મજા જોઉં

denna Agni Nivina Agniveroni, Gujarat NCC Director Additional Director General, Major General Binay Mangai, Jamnagarna 27 Gujarat Battalion NCC ના કાર્યાલયની મુલાકાત લઈ કેડેટ્સને તેમની સેવા માટે બિરદાવ્યા. નવી દિલ્હીમાં ઉદ્યોગ ભવનના લેબર ઝુકી પાસે આગ લાગવાની ઘટના બની. 20 વધુ અગ્નિશમન દળોએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે 14મા પાસપોર્ટ સેવા દિવસ નિમિત્તે ભારત અને વિદેશમાં તમામ પાસપોર્ટ સત્તાવાળાઓને શુભેચ્છાઓ પાઠવી. મુંદ્રા પોર્ટ પર 3000 કિલોગ્રામ ડ્રગ આયાત કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઈડી દિલ્હીના 5 સ્થળોએ તપાસ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ, સાયબર સુરક્ષા સહિતના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા. બ્રિક્સ રાષ્ટ્રોએ આતંકવાદ અને સાયબર જોખમોનો સામનો કરવા માટે સહિયારા પ્રયાસ ઉપર ભાર મૂક્યો. અલ્યુમિનિયમની સંભવિત અસરો સામે ખેડૂતોને સહાય કરવા સરકાર સજ્જ. અને નીતિ આયોગે જણાવ્યું કે ભારતે છેલ્લા ત્રિમાસિક ગાળામાં 5.4% વિકાસ દર મેળવ્યો છે. હવે પછી બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ કિશોર કુમારના સ્વરમાં ગવાયેલા બુદ્ધા મેલગા ફિલ્મના આ ગીતથી.

મૈત્રીફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરમાં હાથી મેરે સાથી ફિલ્મનું આ ગીત.

0: 매달 사태 여가를 가만히 있으면 어떠세요? 둘이 정말 목회했으면 잘 써보시오.
1: 남아시카르, 벌써 7개월만 목회했으면 প্রধানমন্ত্রী নরেন্দ্র মোদী ব্রিক্স দেশের রাষ্ট্রীয় সুরক্ষা সলাহকারের সাথে মোলাকাত করে আতঙ্কবাদ, সাইবার সুরক্ষা ও টেকনোলজি পরকার সঙ্গে লড়া সুরক্ষা সহযোগ বধার ভার মুক্য। গৃহ ও শহরী বাবতের মন্ত্রী মনোহরলাল আজ রাষ্ট্রীয় রাজধানী সেন্ট্রাল ভিস্টা করিডোর সেন্ট্রাল সেক্রেটারিয়েট মেট্রো স্টেশন পর বাঁধকাম কার্য প্রারম্ভ করাবো। VAS, ISI Microder, વિવિધ ઇલેક્ટ્રોનિક હેરડ્રાયર, હેન્ડડ્રાયર, ઇસ્ત્રી જેવે પ્રોડક્ટ બનાવતી કે વેચતી કંપની પર ભારતીય માનક બ્યુરોના દરોડા. ભારતે સંયુક્ત રાષ્ટ્રના મંચ પર પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો સખત વિરોધ કર્યો. નવી દિલ્હીના ઉદ્યોગભવનમાં જગજતા કટ્ટામાં આજે વહેલી સવારે આગ, 20થી વધુ વાહનોએ ભારે જહેમત બાદ આગ બુઝાવી. કેન્દ્રીય વિદ્યાલયો માટે 36મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા 2025-26નો ઇનામ વિતરણ સમારંભ આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. ભારત અને અમેરિકાએ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરારને આગળ વધારવા માટે ઉચ્ચસ્તરીય વાટાઘાટો શરૂ કરી. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2026 માટે નામાંકન શરૂ. કલા, સંસ્કૃતિ સહિત 6 કેટેગરીમાં અસાધારણ કામ કરનાર બાળકો માટે અરજી આમંત્રિત કરવામાં આવી છે. ગુજરાતની રંગભૂમિના વરિષ્ઠ રંગકર્મી અરવિંદ વેકરિયાનું નિધન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લાના મોટી ખરીજની રાહ ડુંગરી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. આણંદ જિલ્લાના પોટાસી ગામની પ્રાથમિક શાળા ખાતે મંત્રી રમણ સોલંકીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો. અને દ્વારકાના શિવાસર ખાતે કલેક્ટરે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો. વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ વિતરણ સહિત શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કર્યું. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ હર્ષ બ્રહ્મભટ્ટની આ રચનાથી. સ્વર પુરુષોત્તમ ઉપાધ્યાય.

0: ઉત્તરાયણ સાથે જ ગુજરાતી ગીરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: સાવધાન રહો, તેમને કોઈ પૈસા ના મોકલો.

నమస్కారం రేడివాలి సఖ్యం అనే వాళ్ళ శ్రోత మిత్రులు, సోయం కార్యక్రమం మీఠు మీఠు అంకర్ అనే స్వాగత్ ఆజ్ కార్యక్రమం సతి ఉపస్థిత మీ బొమ్మ రేడియో సంగీయం అవకాశ అని లిపి త్రివేది మిత్రులు, సోయం కార్యక్రమ అనే అన్య అనేక మాధ్యమంలోకి అప్పుడు వాచే చే సంబడియే చే జోయే చే કે કેટલા વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ કાર્ય કરી રહી છે, પોતાની પ્રતિભા બતાવી રહી છે અને સફળતા મેળવી રહી છે. આજે એક એવા ક્ષેત્રની વાત કરવી છે કે જેના વિશે કદાચ આપણે સૌ ઓછું જાણીએ છીએ, કારણ કે એ વિશે ઓછો ચર્ચાયો છે. આજે છે ઇન્ટરનેશનલ ડે ઓફ વુમેન ઇન ડિપ્લોમસી, એટલે કે રાજદ્વારી ક્ષેત્રે મહિલાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ. વૈશ્વિક રાજકારણ અને રાજદ્વારી ક્ષેત્રે મહિલાઓના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરવાનો દિવસ અને સમાનતાને પ્રોત્સાહન આપવાનો દિવસ. વિશ્વભરમાં રાજદૂત એટલે કે એમ્બેસેડર અને શાંતિ વાટાઘાટો જેવા ઉચ્ચ પદો પર હજુ પણ પુરૂષોનું પ્રભુત્વ વધારે છે, ત્યારે યાદ કરવા છે 3 જુલાઈ 1897 ના રોજ સુરતમાં જન્મેલા હંસાબેન મહેતાને, કે જેઓ એ સમયે વૈશ્વિક સ્તરે એક મહત્વનો બદલાવ લાવવામાં સફળ રહ્યા. હંસાબેન એટલે પ્રથમ ગુજરાતી નવલકથા કરણ ઘેલોના લેખક નંદશંકર મહેતાની પૌત્રી, બરોડા રાજ્યના દિવાન મનુભાઈ મહેતાની પુત્રી, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અને ત્યારબાદ યુનાઇટેડ કિંગડમના ભારતીય હાઈ કમિશનર ડોક્ટર જીવરાજ મહેતાની પત્ની. આઝાદી પહેલાનો જે સમય હતો ત્યારે તેમણે વિદેશી કપડાં અને દારૂ વેચતી દુકાનો પર ધરણાનું આયોજન કર્યું અને ગાંધીજીની સલાહ અનુસાર સ્વતંત્રતા ચળવળની અન્ય પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી હતી, જેના કારણે એકથી વધુ વખત તેમની ધરપકડ થઈ અને તેમણે જેલવાસ પણ ભોગવ્યો. વિવિધ પ્રવૃત્તિઓ સાથે તેઓ ખૂબ સક્રિયપણે જોડાયેલા હતા. અલગ અલગ સમિતિઓમાં, સંસ્થાઓમાં, મહિલાઓને લગતા સંગઠનોમાં, શૈક્ષણિક ક્ષેત્રમાં તેમણે મહત્વના હોદ્દાઓ સંભાળ્યા અને ખૂબ પ્રશંસનીય કામગીરી પણ કરી. સાહિત્યના ક્ષેત્રમાં પણ તેમણે ખૂબ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. પુરૂષ પ્રધાન સમાજમાં વૈશ્વિક સ્તરે તેમણે જે બદલાવ કર્યો એ માટે આજે તેમને ખાસ યાદ કરવા છે. 1947-1948 યુનાઇટેડ નેશન્સ માનવ અધિકાર પંચમાં તેઓ ભારતીય પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યુનાઇટેડ નેશન્સ દ્વારા માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા જે તૈયાર કરવામાં આવી હતી તેમાં એક વાક્ય હતું, બધા પુરુષો મુક્ત અને સમાન જન્મે છે. શ્રોતા મિત્રો, હવે આવે છે ધ્યાન આપવા જેવી બાબત. માનવ અધિકારોની વાત હતી અને બધા મનુષ્યને સમાવવા માટે સાર્વત્રિક રીતે પુરુષો

दोनों उल्लेख थया हतो। हवे 1947 1948 ना समय गाळामां पुरुष प्रधान समाज हतो अने आ रीते शब्दनो उपयोग थवो ए स्वाभाविक हतो। परंतु हंसाबेन नेताए आग्रह कर्यो कि भाषा बदलवी जोईए, बधा पुरुषो मुक्त अने समान जन्मे छे एम नहीं पण बधा मनुष्य मुक्त अने समान जन्मे छे। पाछळथी 1950 तेओ संयुक्त राष्ट्रना मानव अधिकार पंचना उपाध्यक्ष बन्या तथा युनेस्कोना एक्झिक्यूटिव बोर्डना सभ्य पण बन्या। 1949-1958 सुधी महाराजा सयाजीराव युनिवर्सिटी ऑफ बरोडाना वाइस चांसलर तरीके पण तेओए सेवा आपी। तेमनी इच्छा हती कि बरोडा युनिवर्सिटी श्रेष्ठतानुं केन्द्र बने। मित्रों जाणीने गर्व थाय कि युनाइटेड नेशन्स તેમના નામથી એક ચર્ચા શ્રેણીનું આયોજન કરે છે। ડોક્ટર હંસા મહેતા સંવાદ, જેનો પહેલો કાર્યક્રમ વર્ષ 2021 યોજાયો હતો। વિષય હતો કોવિડ-19 રોગચાળા પછી મહિલા આર્થિક સશક્તિકરણ। યુએન દ્વારા આ શ્રેણી આયોજિત કરવા પાછળનો મુખ્ય હેતુ છે લિંગ સમાનતા, મહિલાઓ અને માનવ અધિકારો વિશે વૈશ્વિક જાગૃતિ લાવવી। દરેક ગુજરાતી અને ભારતીય જેમના પર ગર્વ રહી શકે તેવી આ વિદુષી મહિલાને 100-100 સલામ। અને મિત્રો સાથે જ હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને જઈએ આપના પત્રો અને ઈમેલ તરફ। અમે પણ ઉત્સુક છીએ એ જાણવા કે કાર્યક્રમ આપને કેવો લાગે છે અને શું છે તમારો પ્રતિભાવ। પત્રોનું આખું બંચ છે મારા હાથમાં, જેમનો પ્રથમ પત્ર દેખાઈ રહ્યો છે સૈયદના નિયમિત પત્ર મિત્ર પ્રદીપ કે મહેતાનો આરટીઓ રિલોકેશન સહિત ભુજ કચ્છથી। પત્રમાં તેમની સાથે છે શ્રીમતી બીનાતી મહેતા, વિપુલ મહેન્દ્ર મહેતા, શ્રીમતી કૃષ્ણા વિપુલ મહેતા, મનસ્વી મહેતા અને બેબી નિર્વા। આશા ભોસલેના સ્વરમાં પ્રતિભાવને સાંભળવું છે, સરમાશ માટે જ એમણે પત્ર લખ્યો છે તો પ્રતિભાવ છે।

મિત્ર રમેશભાઈ એલ ભાટિયાના, જિલ્લા ખેડા, તાલુકા નડિયાદ, મુકામ ઉત્તરસંડાથી. આ વખતે અમે સુવિચાર સાથે પત્રની શરૂઆત કરી છે. આંખો બંધ કરવાથી કદી મુસીબત જતી નથી અને મુસીબત આવ્યા વિના આંખો ઉગાડતી જ નથી. વાહ રમેશભાઈ, ખુબ સરસ સુવિચાર લખ્યો છે. વાત સાચી જ છે કે જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓ આવવી જરૂરી હોય છે જે આપણી આંખો ઉઘાડી શકે. આગળ આપણે અમુક વાતો લખીને મોકલી છે જેના ઉપર ખરેખર હવે વિચાર કરવો જ રહ્યો. જણાવ્યું છે, મોબાઈલ કી દુનિયા કેમ કે ટાઈમ ખા જાતી હૈ ઓર ટીવી કી દુનિયા મેં નીંદ હરામ હો જાતી હૈ. જી રમેશભાઈ, બિલકુલ સાચી વાત છે. અને હવે અન્ય એક પત્રમાં આપણે આપનો અંદાજ મુજબ સરસ મજાની શાયરી લખીને મોકલાવી છે. મેં આકાશવાણી કે મનોરંજન કે બાદલો મેં જ્ઞાન કી બારિશ બરસાના ચાહતા હું. અર્ચના કે ભક્તિ ગીતો કો મેરે દિલ મેં પ્રભુ કી મૂર્તિ બનાના ચાહતા હું. સુગમ સંગીત કે શહનાઈ કે જાદુ કો મન મંદિર મેં બસાના ચાહતા હું. ગુલમહર કે આઈને મેં પુરાની યાદો કે ગીતો કી તસવીર દેખના ચાહતા હું. સુર સરિતા કે સુરો કો સિતારો કે આર પાર લે જાના ચાહતા હું. ઓર નંબર વન કાર્યક્રમ સૈયર કો ચાંદ ઓર સિતારો સે દોનો ભાઈ કી મીઠાશ કી રોશની સે સજાના ચાહતા હું. વાહ રમેશભાઈ વાહ. ઓર હમ આપકો તહે દિલ સે ધન્યવાદ દેકર ધન્યવાદ સે નવાઝના ચાહતે હૈ. તો રમેશભાઈ ના પત્ર બાદ હવે આ પત્ર છે સૈયર સખી નંદવનનો, ગાયત્રી નગર સરખેજ થી. સાથે છે વૈશા, દક્ષા, ધરતી, મનુબેન, પિંકી, તપન તથા મુકેશભાઈ. જણાવે છે કે અમે નિયમિત શ્રોતાઓ તેમજ પત્ર મિત્ર છીએ. સૈયર અમારો મનગમતો કાર્યક્રમ છે. તમે આપણા બંને બહેનોને બોલવાની છટા ખૂબ જ ગમે તેવી હોય છે. તારીખ 13 એપ્રિલના રોજ કૃષ્ણ પક્ષની એકાદશી તેમજ વરુથીની એકાદશી હતી. તે નિમિત્તે ઠાકોરજીને ભોગ ધરાવવામાં આવે છે. સુભાષ શાહનો જન્મદિવસ હતો અને તેમણે લખેલ કાવ્ય વાંચ્યું તે ગમ્યું. અનામિકા વાસાણી પાસેથી વાતો સાંભળી, ટી કટિંગ થેરપી, એક ઝડપ જે ચાની વાતો કરી, વાદભાઈ તેમજ કિરીટભાઈની પસંદગીના ગીતો ગમ્યા. તારીખ 15 એપ્રિલના રોજ ત્રિલોક સંઘાણીએ ઘણી બધી વાતો તાજી કરી. 16 એપ્રિલ એટલે આકાશવાણીનો સ્થાપના દિવસ, 90 વર્ષ પૂરા થયા. આકાશવાણીએ ખૂબ

0: જાણકારી છે સાચી માહિતી આપે છે. વાવાઝોડું, કોરોના, ભૂકંપ, કરફ્યુ વગેરે પરિસ્થિતિમાં રેડિયો મારફતે ખૂબ જ સારી અને સચોટ માહિતી આપે છે. તારીખ 17 એપ્રિલને વિશ્વ ચા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડોક્ટર વાંચીની ભટ્ટની ત્રિલોક સંઘાણી સાથેની વાતચીત, પસંદગીના ગીતો, કિરીટભાઈની પસંદગીનું ગીત ખૂબ સરસ લાગ્યું. તારીખ 20 એપ્રિલના રોજ વીરુભાઈ પુરોહિત તેમજ દાન વાઘેલાનો જન્મદિવસ હતો અને પોષણ સપ્તાહ નિમિત્તે ડોક્ટર રાજલબેનને પારલબેન વ્યાસે જે મુલાકાત લીધી હતી તેમણે સ્તનપાનના મહત્વ વિશેની ખૂબ સરસ વાતો કરી, પસંદગીના ગીતો પણ ગમ્યા. જી નંદુબેન, દરેકે દરેક કાર્યક્રમ વિશે આપે ડિટેલમાં લખ્યું છે અને આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે આકાશવાણીની ઉપયોગિતા વિશે પણ ખૂબ સરસ રીતે આપનું મંતવ્ય જણાવ્યું છે, જે જાણીને અમને ખૂબ જ ખુશી થઈ. હવે એક બાબતમાં આપ મારી સાથે સંમત થશો જ કે કિરીટભાઈ જેવા સ્વાદના શોખીન વ્યક્તિઓ જો હોય અને એમને જમવા બોલાવે તો સ્વાદિષ્ટ પકવાન બનાવવાની મજા જ એક ઓર હોય.
1: સાચી વાત ને કિરીટભાઈ?
0: એમ તમારા જેવા રસિક શ્રોતા હોય ત્યારે કાર્યક્રમ પીરસવાની મજા જ એક ઓર હોય. સહેલ કાર્યક્રમ સાથે આ જ રીતે જોડાયેલા રહેજો નંદુભાઈ અને આપનો પ્રતિભાવ પાઠવતા રહેજો. તો હવે આ બે પત્રો છે માધવપુર ગેટથી માનવીય રામાભાઈ વાલાભાઈના, સાથે છે રસીલા, ભરત, ગોપાલ, પ્રજ્ઞા, વંશિકા, નીરખ અને ગગન. રામાભાઈ લખે છે કે તારીખ 27મે બુધવારે જે કાર્યક્રમ આવ્યો તે ખૂબ ગમ્યો. અમે છેલ્લા 18 વર્ષોથી રેડિયો સાંભળીએ છે તો શ્રોતા મિત્રો એમને ભજન સાંભળ્યું છે એ ફરમાઇશ વિશે લખ્યું છે અને બંને પત્રોમાં એમના ફરમાઇશી ભજનોની એક લિસ્ટ મોકલાવી છે. રામાભાઈ, આપ હર હંમેશ ભજનની જ ફરમાઇશ કરો છો, એ ઉપરથી અમે એવું અનુમાન લગાવી શકીએ છીએ કે આપ ભજન સાંભળવાના શોખીન હશો અને આપના ઘરમાં હર હંમેશ ભક્તિમય વાતાવરણ રહેતું હશે. આપની ફરમાઇશનું ભજન ચોક્કસથી સંભળાવીશું. તો હવે આ પત્ર છે ભાવનગર સૌરાષ્ટ્રથી નિયમિત પત્ર લખનાર વરિષ્ઠ શ્રોતા મિત્ર પ્રવીણ ચંદ્ર ટી વાઘેલાનો. લખે છે કે આકાશવાણી અમદાવાદ દ્વારા સહેર કાર્યક્રમની પ્રસ્તુતિ અતિ લાજવાબ, બેમિસાલ તેમજ કાબિલે તારીફ બની ચૂકી છે. આપ શ્રી બંને બહેનો તેમજ હિતેશભાઈ માવાણી આ ત્રિપુટે દરેક કાર્યક્રમને ઉત્તમ, ઉમદા, ઉત્કૃષ્ટ બનાવી જે રીતે પ્રસારિત કરી રહ્યા છે તે રેડિયોની આકાશવાણી 90મા વર્ષની ગૌરવવંતી યાદગાર પ્રસારણ યાત્રાનું એક માધ્યમ બની ગયું છે. સહેર કાર્યક્રમની પ્રસ્તુતિની જેટલી તારીફ કરીએ તેટલી ઓછી છે. કાર્યક્રમમાં આવતી મુલાકાતો, વાર્તાલાપો, આપશ્રી બહેનો દ્વારા સુંદર વાતો, શ્રોતાઓના પત્રોના લાગણીસભર જવાબો અને ઇમેલ્સનું વાંચન તેમજ શ્રોતાઓની પસંદગીના ગુજરાતી ગીતો સાંભળવા મળે છે, જે કાર્યક્રમને ચાર ચાંદ લગાવી જાય છે. પ્રસ્તુતિ બદલ ફરી એકવાર આપ ત્રિપુટીને ખૂબ ખૂબ સ્નેહભર્યા અભિનંદન. અને ત્યારબાદ એમણે એમના ગમતા કાર્યક્રમોની સમીક્ષા લખીને મોકલી છે. તારીખ 25મે સોમવારના સહેર કાર્યક્રમમાં આપ શ્રી બહેનો દ્વારા શરૂઆતમાં સુરત શહેરના રહેવાસીઓ, ત્યાંના લોકોની સંસ્કૃતિ, બોલીચાલી, ખાણીપીણી તથા રહેણીકરણી પરની સુંદર વાતો તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા રેડિયોના વિવિધ ક્ષેત્રમાં કાર્ય કરી રહેલ નરેશભાઈ શાહ સાથેનો વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાની મજા આવી. તારીખ 27મે બુધવારના સહેર કાર્યક્રમમાં હિતેશભાઈ માવાણી દ્વારા રેડિયોના 90મા વર્ષની ગૌરવવંતી પ્રસારણ યાત્રા પર નરેશભાઈ શાહ દ્વારા પોતે રેડિયોના વિવિધ ક્ષેત્રોમાં કરેલ કાર્ય વિશેની જે વાતો કરી તે સાંભળવાની પણ ખૂબ મજા આવી. તારીખ 29મે શુક્રવારના સહેર કાર્યક્રમમાં રજૂ થયેલ નાટક વાત જાણે એમ છે સાંભળવાની મજા આવી. પ્રસ્તુતકર્તાઓને અભિનંદન, ધન્યવાદ. અને ત્યારબાદ તેમણે એક સુવિચાર લખ્યો છે, પૂરા પુરુષાર્થ પછી જે મળે એમાં જ આનંદ છે. જે પ્રવીણચંદ્રજી, આ વિચાર તો આપે ખૂબ જ સરસ અમારી સાથે વહેંચ્યો છે. અને ત્યારબાદ તેમના બીજા એક પત્રમાં તેઓ જણાવે છે, તારીખ 1 જૂનને સોમવારના સહેર કાર્યક્રમમાં આપ શ્રી બહેનો દ્વારા શરૂઆતમાં ગરમીનું, વર્ષા ઋતુનું આગમન આ વિશેની સુંદર વાતો થઈ તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા મુલાકાતમાં રવિન્દ્ર પરમાર સાથે વિવિધ વિભાગો, ભૂકંપ, કુદરતી આફત, વાવાઝોડું તેમજ અન્ય બનાવો પરનો જે સુંદર વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાની ખૂબ જ મજા આવી. તારીખ 3 જૂનને બુધવારના સહેર કાર્યક્રમમાં આપ શ્રી બહેનો દ્વારા શ્રોતાઓના પત્રો અને ઇમેલ્સનું વાંચન થયું, જેમાં મારા પત્રનું પણ વાંચન થયેલ તેમજ હિતેશભાઈ

0: मेघवाणी द्वारा आकाशवाणी ना भूतपूर्व कार्यक्रम अध्यक्ष मॉर्निंग में मुंशी साथी ने जो बातचीत रजू थी ते संभावनी मजा आई। तो 5 जून में शुक्रवार में सायर कार्यक्रम में आपसी बहनों द्वारा पर्यावरण में बातों तेज हितेश भाई मावाणी द्वारा मैनेजिंग डायरेक्टर गुजरात राज्य वन विकास निगम लिमिटेड वडोदरा डॉक्टर एपी सिंह साथी ने बातचीत संभावनी खूब मजा आई। जी प्रवीण चंद्र जी, आप सायर कार्यक्रम नियमित सांभळो छो અને માત્ર નિયમિત સાંભળો છો એટલું જ નહીં પરંતુ પૂરેપૂરો રસપૂર્વક સાંભળો છો અને આપને જે બાબતો ગમી હોય પત્ર લખીને અમને જણાવો પણ છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપ આ જ રીતે સહયોગ કાર્યક્રમ સાંભળતા રહેજો અને આપના પ્રતિભાવ પણ અમને પાઠવતા રહેજો। પત્રના અંતમાં તેમણે એક સુવિચાર પણ લખ્યો છે, પોતાને ન ઓળખવું અજ્ઞાનતા છે, પોતાને ઓળખવું જ જ્ઞાન હાંસલ કરવાની શરૂઆત છે। વાહ, ખૂબ સરસ। તો પ્રવીણ ચંદ્રજીના વિગતવાર પત્ર બાદ હવે આ પત્ર છે, સરસ મજાના અક્ષરથી અને અલગ અલગ રંગની શૈલીથી લખાયેલો પત્ર, જિલ્લા પોરબંદર શહેર રાણાગાંવથી આવ્યો છે। પત્ર લખનાર અનોખા પત્ર મિત્ર છે કે ઉર્ફે પાગલ। શ્રોતા મિત્રો, આમનું આપણને લગભગ પહેલું પત્ર છે કાર્યક્રમ સંહિરમાં, તો આપણે એમનું સ્વાગત કરીશું।
1: સ્વાગત સ્વાગત સ્વાગત।
0: એમની સાથે છે શ્રીમતી પરવીન કમલ, મોહસિન, મેહુલ, તસ્લીમ, નિલોફર, સોની, અહાના, જિન્નત, હસનાન, આદિન તથા ઇવાન, તમારા આખા પરિવારનું સહયોગ પરિવારમાં સ્વાગત છે। આપણે પત્રમાં જણાવ્યું છે કે અમારી પ્યારભરી ઇન્ટરનેશનલ યાદ બાદ જણાવવાનું કે આકાશવાણી સાથે અમારો વર્ષો જૂનો નાતો છે। ખૂબ જ જૂના અમે શ્રોતા મિત્રો છે, પરંતુ કાર્યક્રમ સાંભળીને હંમેશા પત્રો લખી શકતા નથી, ક્યારેક ક્યારેક પત્રો લખી નાખીએ છીએ। કેકેજી, આ વાત ના સમજાય, આપે ઇન્ટરનેશનલ યાદ શા માટે આપી? આપનો પત્ર તો રાણાગાંવથી આવ્યો છે, જરૂરથી આપના આગલા પત્રમાં અમને જણાવજો। તો આપ જણાવો છો કે 20મી મે ના રોજ સહયોગ પ્રોગ્રામ સાંભળ્યો, તેમના પત્રો અને ઇમેલના જવાબ સાંભળ્યા, જવાબ સાંભળવાની ખૂબ જ મજા પડી અને વિરેશભાઈ રબારી સાથેની વાતચીત સાંભળવાની પણ ખૂબ ખૂબ મોજ પડી ગઈ, આનંદ થયો। હા, પણ આખા કાર્યક્રમમાં ક્યાંય ગીત સાંભળવા ના મળ્યું, કાર્યક્રમમાં 2 ગીતો તો હોવા જ જોઈએ, ગીતો વગર મજા ના આવે, આ અમારું સૂચન છે, આશા છે આપ ધ્યાનમાં લેશો। જી કેકેજી, આપનું સૂચન અમે નોંધી લઈએ છીએ અને આપની વાત સાચી પણ છે, પણ દર વખતે ઘણા બધા પત્રો અને ઇમેલ હોવાના કારણે અમે કાર્યક્રમમાં ગીતોનો સમાવેશ નથી કરી શકતા, પણ કોશિશ જરૂર કરતા હોઈએ છીએ કે અમે ગીતનો સમાવેશ ચોક્કસથી કરીએ અને અમે એ આશા રાખીએ કે આપનું આ પ્રથમ પત્ર મળ્યો છે અમને કાર્યક્રમ સહયોગમાં અને આપ હવે નિયમિત રૂપે કાર્યક્રમ સહયોગમાં અમને બંને બહેનોને પત્રો લખતા રહેશો અને આપનો અભિપ્રાય પહોંચાડતા રહેશો। અને કેકેજીના પત્ર બાદ હવે આ પત્ર છે જામનગરથી 84 વર્ષના અમારા નાના ભાઈ બાબુભાઈ ગરજીનો, સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણ, ફાલ્ગુની, હેના તથા ઋષિકા। હંમેશની જેમ પત્રની શરૂઆત એમના એમના વન લાઇનરથી કરી છે, કામી, ક્રોધી અને લોભી આ 3 લખણવાળાનો સંગ ના કરવો। અરે વાહ બાબુભાઈ, ટોપી ન કચ્છ પણ અસરદાર વાત કરી આપે। આગળ તેઓ જણાવ્યું છે કે સહયોગ કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને સહયોગ કાર્યક્રમ સાંભળવાનું એક બંધારણ થઈ ગયું છે, કાર્યક્રમમાંથી ઘણું બધું જાણવા મળે છે। તેને 1 જૂને વરસાદની પ્રતીક્ષાની વાતો કરી, રવિન્દ્રભાઈ પરમારની મુલાકાતમાં આકાશવાણીની વાતો કરી તથા ધરતીકંપની વાતો કરી અને ગીત સંભળાવ્યા, એ સાંભળીને તો મજા જ આવી ગઈ। આવી સારી સારી વાતો કરવા બદલ રવિન્દ્રભાઈ પરમારનો આભાર। તારે 3 જૂનના રોજ પત્રના અને ઇમેલ્સના જવાબો આપ્યા અને એમાં મારો પત્રનો પણ જવાબ આપ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર બાબુભાઈ। આપને પત્રનો જવાબ આપવો તો અમારી ફરજ છે અને અમે હોશભેર આપના પત્રનો જવાબ આપીએ છીએ। 84 વર્ષની ઉંમરે આપ પત્ર લખો તો જવાબ તો અમારે આપવો જ જોઈએ અને એના માટે તમારો બિલકુલ આભાર માનવાનો ના જ હોય। બસ, અને આ જ રીતે કાર્યક્રમ સાંભળતા રહેજો, પત્ર લખતા રહેજો અને અમે આપને જવાબ આપતા રહીશું। તો શ્રોતા મિત્રો, હવે આ ઇમેલ છે જ્ઞાન જાળિયા, તાલુકા અમરાજી, જિલ્લા પાલીતાણા, ભાવનગર થી માધુભાઈ લખમણભાઈ ચૌહાણનો, સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુ विजय, विवेक, राहुल, आर्यन લખે છે કે અમે શહેર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ ન જવાબ આપે છે. આપ બંને બહેનો ખૂબ સરસ રીતે કાર્યક્રમ રજૂ કર્યો છો. સાંભળવાની મજા આવી જાય છે. તારીખ 10 જૂન અને બુધવારનો કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો. અમારા ઇમેઇલનો જવાબ આપીએ તે સાંભળવાની મજા આવી. બધા શ્રોતા મિત્રોના ઇમેઇલ અને પત્રો ખૂબ સરસ હોય છે. તમારી 12 જૂનના રોજ કાર્યક્રમ લાજવાબ હતો. બહેનો માટે માહિતી આપી તે સરસ હતી. મારા પત્ની ચેતનાબેન કહે છે કે આપ બંને બહેનો મકાઈના ઢોકળા ખાવા ચોક્કસ આવજો. વાહ બાજુભાઈ, ચેતનાબેનને કહેજો કે મકાઈના ઢોકળાનો સ્વાદ તો અમારા સુધી પહોંચી ગયો અને આ આઈટમ પણ બહુ સરસ અને વિશેષ લાગી. ઢોકળા તો ખાતા હોઈએ પણ મકાઈના ઢોકળા આ વિશેષ આઈટમ છે. ક્યારેક કાર્યક્રમ થકી આની રેસીપી પણ આપવી પડશે. આમંત્રણ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ચેતનાબેન. તો હવે આ ઇમેઇલમાં આગળ આપવા નાનકડા શ્રોતા મિત્ર વિવેક ભાઈ જણાવ્યું છે કે આ બંને બહેનોને જણાવવાનું કે મારી શાળા ખુલી ગઈ છે. હું 3જા ધોરણમાં આવ્યો છું. વાને વિવેકભાઈ, વેકેશન પૂરું થયું અને હવે આપ સ્કૂલે જવા માંગ્યા છો, તો આ દિવસો દરમિયાન ખૂબ ધ્યાન દઈને શાળાનો અભ્યાસ કરજો. અને અંતમાં એક સરસ મજાનો સુવિચાર પણ વિવેકે લખ્યો છે કે બાળક ખીલતું ફૂલ છે, એને ખીલવા દો. વિવેકભાઈ, તમે પણ બહુ જ સરસ રીતે શારીરિક, માનસિક, શૈક્ષણિક રીતે બધી જ રીતે ખીલો તેવી આશા. આગળ જણાવે છે કે 15મી જૂનના રોજ કાર્યક્રમમાં આપે શિક્ષણ વિશે જે માહિતી આપી તે ખૂબ સરસ હતી. કિરીટભાઈ સોલંકીની પસંદગીનું ગીત પણ સાંભળવાની મજા આવી ગઈ. તો હવે આ પત્ર છે ગામ લાઠીથી દીપકભાઈ પરમારનો. સાથે છે રમણીકભાઈ દરજી, ગીતાબેન સોની, નાના રાજકોટના કાળુભાઈ ભરવાડ, જૈનાબેન, યુવરાજ, કેતન, પાર્થ, પરસંગદાસ બાપુ, જારિયાના માધુભાઈ અને અમદાવાદથી પ્રીતિબેન. હવે વાહ દીપકભાઈ, આપણા સાથી મિત્રો માટે આ વખતે 3 જણાનો વધારો થયો છે. શું વાત છે? પત્રમાં તેઓ લખે છે કે અમે દરેક કાર્યક્રમ સાંભળીએ છીએ અને સારી એવી જાણકારી મળે છે. હોમિયોપેથિક ડોક્ટર ભૈરવી પરેખનો વાર્તાલાપ, આદિલ મંસૂરીની રચના અને તેમના વિશેની જાણકારી અને આકાશવાણીના શ્રોતા ધીરજભાઈ રબારીની મુલાકાત ખૂબ પસંદ પડી. અને ત્યારબાદ તેમણે એક સુવિચાર લખ્યો છે, હવે તો સંબંધો સાચાના નહીં, કાચના બની ગયા. ક્યારે નોંધવાઈ જાય એ તો માત્ર ઈશ્વર જ જાણે. બિલકુલ દીપકભાઈ, ખૂબ જ સાચી વાત આપે લખી. અત્યારે દેખાદેખીના જમાનામાં અને કૃત્રિમતાના જમાનામાં ખરેખર દિલની લાગણીઓ તો ક્યાંય વહી ગઈ છે જે દેખાતી જ નથી. તો મિત્રો, આ સાથે જ પત્ર અને ઇમેઇલની આજની આ સફર પૂરી કરીએ અને સાથે જ આજનો કાર્યક્રમ પણ. તો આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને આજના દિવસ માટે આપો અનુમતિ. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામકશ્રી, સલાહ કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 4800009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abad@gmail.com.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ બહેનો માટેનો કાર્યક્રમ સહ્ય રમાય આપે સાંભળ્યો. બરાબર એક વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, ત્યારબાદ એક વાગીને પાંચ મિનિટે અંગ્રેજીમાં સમાચાર.

સુગમ સંગીતનો કાર્યક્રમ હમણાં આપ સાંભળી રહ્યા હતા. કલાકાર હતા સુરેશ કુમાર રત્નોત્તર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

0: ટીકા કરી હતી. ન્યૂયોર્કમાં યુએનના ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહમદની ટિપ્પણીનો જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના હસ્તક્ષેપનો જવાબ આપતા શ્રી હરીશે સહ અધ્યક્ષના વર્તનની ટીકા કરી હતી અને જમ્મુ કાશ્મીર પર ભારતના લાંબા સમયથી ચાલતા વલણનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનો કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો સંપૂર્ણપણે આંતરિક મામલો છે. ભારતીય રાજદૂતે યુએન એટી માળખા હેઠળ યુએનના આદેશોની સમીક્ષા વિશે પણ વાત કરી હતી, જેનો હેતુ સમગ્ર સંગઠનમાં કાર્યક્ષમતા સુધારવાનો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે પાસપોર્ટ સેવા કાર્યક્રમના બીજા તબક્કાની શરૂઆત ચીપ આધારિત ઇ પાસપોર્ટની રજૂઆત, નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો ખોલવા અને પાસપોર્ટ જારી કરવાના રેકોર્ડ સ્તરને કારણે મુસાફરી સરળ બની રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે 14 પાસપોર્ટ સેવા દિવસ નિમિત્તે ભારત અને વિદેશમાં તમામ પાસપોર્ટ સત્તાવાળાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ડોક્ટર જયશંકરે સુરક્ષિત પાસપોર્ટ, સુગમ સેવા, સશક્ત નાગરિકના વિઝન દ્વારા સંચાલિત પાસપોર્ટ સેવાઓની ડિલિવરીને ઝડપી, વધુ પારદર્શક અને સુલભ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પણ પુનઃપુષ્ટિ આપી હતી. ઈરાનના તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી, જેમાં ભારતીય નાગરિકોએ આગામી સૂચના સુધી દેશમાં બિનઆવશ્યક મુસાફરી ટાળવા, ઉચ્ચ સ્તરની સાવધાની રાખવા, સતર્ક રહેવા અને પરિસ્થિતિગત જાગૃતિ જાળવવાની સલાહ અપાઈ છે. સાથે સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. દૂતાવાસે વધુમાં ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો તેમજ દેશમાં મુસાફરી કરવાની યોજના બનાવી રહેલા લોકોને દૂતાવાસમાં તેમની વિગતો નોંધાવવા પણ જણાવ્યું છે. આ સાથે દૂતાવાસની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નિયમિતપણે નિરીક્ષણ કરવા પણ અપીલ કરી છે. મુંદ્રા બંદરે 3000 કિલોગ્રામ નશાકારક પદાર્થની આયાત કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઈડી દિલ્હીમાં 5 સ્થળોએ તપાસ કરી રહી છે. ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે હરપ્રીતસિંહ તલવાર, શમશુદ્દીન અને તેમના સહયોગીઓ સાથે જોડાયેલા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ડ્રગના પૈસા દિલ્હીની નાઇટ ક્લબોમાં રોકાણ કરવામાં આવ્યા હોવાનો આરોપ છે. હરપ્રીતસિંહ તલવારને અગાઉ રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તાજેતરમાં તેને જામીન પર મુક્ત કરાયો હતો. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે. ખાણ મંત્રાલયે 56 મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજ બ્લોક્સ અને 11 સંશોધન લાયસન્સ બ્લોક્સની હરાજી કરી છે. આ સાથે હરાજી કરાયેલા બ્લોક્સની કુલ સંખ્યા 88 માંથી 56 થઈ છે. ગુજરાત, ઉત્તરાખંડ અને તેલંગાણામાં પ્રથમ વખત ખનીજ બ્લોક્સની હરાજી કરવામાં આવી હતી, જેમાં ગ્રેફાઇટ, વેનેડિયમ, ટાઇટેનિયમ, ગ્લુકોનાઇટ અને રોક ફોસ્ફેટ જેવા ખનીજોનો સમાવેશ થાય છે. હરાજી કરાયેલા સંશોધન લાયસન્સ બ્લોક્સની સંખ્યા હવે 11 છે. અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં પ્રથમ વખત સંશોધન લાયસન્સ બ્લોક્સની હરાજી કરવામાં આવી હતી. લખનૌમાં એક કોચિંગ સેન્ટરમાં આગ લાગવાના પગલે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના નિયમનને મજબૂત બનાવવા અને ગેરકાયદેસર ઇન્સ્ટિટ્યૂટ પર કાર્યવાહી કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે રાજ્યભરમાં અગ્નિ સલામતીના પગલાનું મિશન મોડમાં નિરીક્ષણ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી કે કોઈપણ ઇમારતનો ઉપયોગ તે હેતુ માટે જ થવો જોઈએ જેના માટે તેને મંજૂરી આપવામાં આવી છે. ભોયરામાં કોઈપણ કોચિંગ સેન્ટર, નર્સિંગ હોમ અથવા અન્ય વેપારી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં નહીં આવે. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ _ABAD ને ફોલો કરશો.
1: ભારત અને અમેરિકાએ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરારને આગળ વધારવા માટે ઉચ્ચસ્તરીય વાટાઘાટો શરૂ કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં અમેરિકન વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીર અને ભારતના અમેરિકાની રાજદૂત સર્જીયો ગોલ સાથે મુલાકાત કરી હતી. અગાઉ શ્રી ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે તેઓ ભારત અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચાઓ માટે આવ્યા.

સમાવેશ છે. સર્જીઓ બોરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે બંને દેશો એક મજબૂત દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા તરફ નિર્ણાયક રીતે આગળ વધી રહ્યા છે, જેનાથી નવી આર્થિક તક ઉભી થશે અને ભારત અમેરિકા આર્થિક ભાગીદારી મજબૂત બનશે. ભારે ઉદ્યોગ મંત્રી એચ ડી કુમારસ્વામીએ સ્ટીલ ઉદ્યોગને ભવિષ્યના વિકાસ માટે ડિજિટલાઇઝેશન બનાવવા અપીલ કરી છે. તેમણે આજે નવી દિલ્હીમાં

ભારતીય નાગરિકો માટે ઇરાનને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી. મુંદ્રા બંદરે નશાકારક પદાર્થ જપ્ત કરવાના મામલે મની લોન્ડરિંગ કેસમાં ઇડીને દિલ્હીમાં 5 સ્થળોએ તપાસ. અને ફિફા વર્લ્ડ કપમાં કોલંબિયાએ ગ્રુપ એમાં ડીઆર કોંગોને 1-0 હરાવીને રાઉન્ડ ઓફ 32 માટે ક્વોલિફાય કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દાહોદ જિલ્લાની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. સૌપ્રથમ તેઓ મોટી ખરજની રાહડુંગરી પ્રાથમિક શાળા ખાતે અને ત્યારબાદ ગરબાડા તાલુકાની ગાંગરડા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થયા. તેમણે કહ્યું કે અગાઉ આદિજાતિ વિસ્તારમાં વિજ્ઞાન કોલેજ જ ન હતી ત્યારે આજે દાહોદમાં જિલ્લા સ્તરે સાયન્સ અને મેડિકલ કોલેજો કાર્યરત છે.
1: આદિવાસી પટ્ટામાં પહેલા સાયન્સ સ્કૂલો જ નહોતી અને સાયન્સ સ્કૂલો જ ના હોય તો એન્જિનિયર ને ડોક્ટર બનવાની વાત જ ક્યાં આવે. માન્ય વડાપ્રધાનશ્રીએ સાયન્સ સ્કૂલો શરૂ કરી અને આજે એન્જિનિયર અને મેડિકલ બંને કોલેજો આજે જિલ્લા લેવલે ઉભી છે.
0: દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદના થલતેજમાં અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળા ખાતે ભિક્ષાવૃત્તિ અને બાળમજૂરીના દૂષણમાંથી મુક્ત કરાવાયેલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. રાજ્યમાં અત્યારે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લાની વેરાવળ આંગણવાડી કેન્દ્રના ભૂલકાઓએ સૂર્ય નમસ્કાર અને યોગના આસન કર્યા હતા.

0: કચ્છના મુંદરા તાલુકાની વિવિધ શાળાઓમાં જીએસડીએમએના અધિક મુખ્ય કાર્યકારી અધિકારી ધવલ પંડ્યાએ નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આ ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત મુંદરા તાલુકાના 9 ગામોની 18 શાળાઓમાં બાલવાટિકા ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11માં નવીન પ્રવેશપાત્ર બાળકો તેમજ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવામાં આવશે. ગાંધીનગરમાં આજે કલેક્ટર રવિન્દ્ર ખતાલેની ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 9ના કુલ 109 બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો હતો. ભાવનગરના ઘોઘા તાલુકાના કુડા પ્રાથમિક શાળા ખાતે મત્સ્ય ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે આંગણવાડી તથા બાળવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં રાજકોટના કોટડા સાંગાણીના નવા રાજપીપળિયા ગામે પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ડાંગની એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ, સાપુતારા ખાતે નવાગામ પ્રાથમિક શાળા, ગિરિનગર પ્રાથમિક શાળા અને પીએમ શ્રી ઈએમઆરએસ સાપુતારામાં સામૂહિક શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં બાળકોને શૈક્ષણિક કીટ અને પુસ્તકો આપીને પ્રોત્સાહિત કરાયા હતા. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં આવેલી પીએમશ્રી તાલુકા શાળામાં જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી. અરવલ્લી જિલ્લા સ્પેશિયલ પોક્સો અદાલતે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફરમાવી છે. ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે 8 મહિના અગાઉ દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ હતી, જેની તપાસ ધનસુરા પોલીસે હાથ ધરી હતી અને સુનાવણી અરવલ્લી જિલ્લા સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલી જતા આરોપીને દોષિત ઠેરવી સજાનો હુકમ કરાયો છે તેમ સરકારી વકીલ ડીએસ પટેલે જણાવ્યું હતું.
1: આજથી 8 મહિના પહેલા આરોપી સજીરા જે નોંધો અભ્યાસ કરતી હતી તેને બગાડી અને વડોદરા તેમજ છોટાઉદેપુર બાજુ લઈ ગયેલો અને તેની ફરિયાદ આરોપીના પિતાએ ધનસુરા પોલીસ સ્ટેશન આપેલી. પોક્સો કોર્ટમાં કેસ ચાલેલો અને ત્યાં આરોપી સામે પુરાવાઓ રજૂ થતો તેને તકસીદાર ઠેરવવામાં આવેલો અને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવેલી.
0: દેવભૂમિ દ્વારકા પોલીસે 80 લાખ રૂપિયાની પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કર્યો છે. આ જથ્થો દરિયાઈ માર્ગે યમન મોકલવામાં આવી રહ્યો હતો. ઇમ્પોર્ટ એક્સપોર્ટ પરવાના વિના જ ગેરકાયદે આ દવાઓ વિદેશ મોકલવાની તૈયારી કરાઈ રહી હતી. એસઓજીની તપાસમાં કુલ 9,50,490 પ્રતિબંધિત કેપ્સ્યુલ મળી આવી હતી. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને એક જ દિવસમાં માલ પરિવહનથી 11,22,00,000 રૂપિયાની કમાણી કરી. આ રેકોર્ડ બ્રેક સિદ્ધિમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, એલપીજી, ફર્ટિલાઇઝર, મીઠું કન્ટેનર તેમજ સિમેન્ટના લોડિંગનું મહત્વનું યોગદાન રહ્યું હતું. ગઈકાલે કુલ 20 રેકના લોડિંગમાં 8 રેક પેટ્રોલિયમ ઉત્પાદન, 3 રેક એલપીજી, 3 રેક ફર્ટિલાઇઝર, 3 રેક મીઠું, 2 રેક કન્ટેનર અને 1 રેક સિમેન્ટનું લોડિંગ કરવામાં આવ્યું હતું. ભુજના નખત્રાણા તાલુકામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાણીપીણીના વિવિધ એકમોમાં ચેકિંગ હાથ ધરાયું. તંત્રએ નખત્રાણા બસ સ્ટેન્ડ તથા વિથોણ ચોકડીની આસપાસ આવેલી ફાસ્ટફૂડની લારી, ઢાબા, રેસ્ટોરન્ટ તેમજ ઠંડા પીણાની લારી પર તપાસની કાર્યવાહી દરમિયાન વેચાણ અર્થે રાખવામાં આવેલ ફાફડા, જલેબી, ભજીયા, સમોસા અને ઢોકળા મળી કુલ 30 કિલો જેટલા ખુલ્લા, અખાદ્ય અને વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આગામી દિવસોમાં પણ તંત્ર દ્વારા આ પ્રકારની આકસ્મિક તપાસની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજ કચ્છ દ્વારા જણાવાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સુરેન્દ્રનગર જિલ્લાનું સમાચાર પત્ર, લેખક દિનેશ પરમાર. સામાન્ય રીતે 15-16 જૂન આસપાસ વરસાદનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે હજુ મેઘરાજાની વિધિવત રીતે પધરામણી થઈ નથી. વરસાદના વાદળો ન ઘેરાતા હવે ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં

વર્ષની સરખામણીએ હજુ માત્ર 5.32% જ વરસાદ થયો છે. વરસાદ ખેંચાતા તેની અસર વાવેતર ઉપર પડી છે, કારણ કે ઝાલાવાડમાં ગત વર્ષ કરતા આ વર્ષે 97,557 હેક્ટરમાં આગોતરું વાવેતર પણ ઘટ્યું છે. જો કે આગામી દિવસોમાં ચોમાસું ગતિ પકડશે તેવી આગાહી છે અને સારો વરસાદ થતાં સુરેન્દ્રનગર જિલ્લાના ખરીફ પાકમાં પણ વધારો થશે તેમ મનાય છે. બીજી તરફ ચોમાસુ સિઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત સંસ્થાઓ પાસેથી જ ખરીદવા નાયબ ખેતી નિયામક દ્વારા અપીલ કરાઈ છે. જો જિલ્લાના કોઈપણ ખેડૂતને બિયારણ, ખાતર કે જંતુનાશક દવાની ઉપલબ્ધતા અથવા તેની ગુણવત્તા બાબતે કોઈ રજૂઆત કે ફરિયાદ હોય તો કચેરીનો સંપર્ક કરી શકે છે. ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતરનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય, ખેડૂતોને નેનો ખાતર પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા માટે માર્ગદર્શન આપતા એક જાગૃતિ કેમ્પનું આયોજન કરાયું હતું. જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભદ્રેશી ગામે યોજાયેલા કેમ્પમાં સંતુલિત ખાતર વ્યવસ્થાપન તેમજ જમીન ચકાસણી, સોઇલ ટેસ્ટિંગ અંગે સમજણ આપવામાં આવી હતી. સમગ્ર ગુજરાત સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ચાલી રહ્યો છે. 3 દિવસ દરમિયાન સામાજિક, રાજકીય આગેવાનો અને અધિકારીઓ જિલ્લાના 10 તાલુકાઓમાં 14,666 બાળકોને બાલવાટિકામાં અને 499 બાળકોને ધોરણ 1માં શાળા પ્રવેશ કરાવશે. એટલે કે કુલ 15,165 બાળકો આંગણવાડી, બાલવાટિકા અને શાળામાં પોતાના શિક્ષણની શરૂઆત કરશે, જ્યારે ધોરણ 9માં 16,772 બાળકો શાળા પ્રવેશ કરશે. ધોરણ 11માં કુલ 12,054 બાળકો શાળા પ્રવેશ કરશે. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ ઝુરાવરનગરની શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. સુરેન્દ્રનગરની મહિલા આઈટીઆઈ ખાતે સમર કેમ્પનું આયોજન કરાયું. કેમ્પ અંતર્ગત આઈસીડીએસ શાખાની પૂર્ણા યોજના હેઠળ આવતી 15-18 વર્ષની આશરે 100 જેટલી કિશોરીઓએ મહિલા આઈટીઆઈની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેઓને તમામ પ્રકારના કોર્સ અંગે વિગતવાર માહિતી અપાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં 26 અને 27 જૂન દરમિયાન મહોરમ પર્વની ઉજવણી થનાર હોય, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા શાંતિ અને સલામતી જળવાઈ રહે, ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન થાય, કોઈ દુર્ઘટના ન સર્જાય કે કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે કેટલાક પ્રતિબંધાત્મક આદેશ કરાયા છે. જાહેરનામા મુજબ 9 ફૂટથી વધુ ઊંચાઈના તાજિયા બનાવવા કે જાહેર માર્ગ પર પરિવહન કરવા પર પ્રતિબંધ મુકાયો છે. પીજીવીસીએલએ પણ તાજિયાના રૂટ પર નીચા ટટકતા વીજ વાયર કે નમી ગયેલા વીજ પોલ હટાવવા આદેશ કરાયો છે. વિધવા બહેનો માટે કામ કરતી સંસ્થા નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ ખાતે મહિલા અને બાળ વિકાસ કચેરી સુરેન્દ્રનગર દ્વારા ઘરેલુ હિંસા અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં ઉપસ્થિત અધિકારીઓ તજજ્ઞો દ્વારા ઘરેલુ હિંસા અંતર્ગત કાયદાકીય જોગવાઈઓ સાથે સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની જાણકારી અપાઈ હતી. લખતર તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન તરીકે ઘનશ્યામ થડોડા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે નવઘણ મકવાણાની વરણી થતાં તેમણે પદ ગ્રહણ કર્યું હતું. છેવાડાના માનવીને પાકું ઘર આપીને તેમને સ્વમાનભેર જીવન જીવવાનો અવસર પૂરો પાડવાના રાજ્ય સરકારના સંકલ્પને સાકાર કરતો કાર્યક્રમ વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા ચુડા ખાતે યોજાઈ ગયો, જેમાં વિચરતી અને વિમુક્ત જાતિના 13 સરાણીયા પરિવારોને પાકા મકાનો ફાળવ્યા બાદ ગૃહ પ્રવેશ કરાવાયો હતો. આપ સાંભળી રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક દિનેશ પરમાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

કાર્યક્રમના પ્રારંભે કવિ વિનોદ જોશીની રચના હમણાં આપે સાંભળી ઝરણાબેન દેસાઈના સ્વરમાં. હવે સાંભળીએ અમર ભટ્ટના સ્વરમાં વિનોદ જોશીની રચના.

ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ વિનોદ જોશીની રચના રેખા ઠાકરના સ્વરમાં.

મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. અત્યારે બપોરના 3:10 થઈ રહી છે. અમારી પ્રથમ સભાનું અહીં સમાપન કરીએ. થોડા જ વિરામ બાદ સાંજે 5 વાગે આ જ મીટર્સ પર અમે ફરી ઉપસ્થિત થઈશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.

0: दिल्ली में नार्को कोऑर्डिनेशन सेंटर की 10वीं शीर्ष स्तरीय बैठक की अध्यक्षता करेंगे। स्वापक नियंत्रण ब्यूरो एनसीबी द्वारा आयोजित इस बैठक में केंद्रीय मंत्रालयों, राज्य सरकारों और मादक पदार्थों से संबंधित कानून प्रवर्तन एजेंसियों के प्रतिनिधि मादक पदार्थों की तस्करी और दुरुपयोग से निपटने के प्रयासों की समीक्षा करने के लिए एक साथ आएंगे। सुषमा इस अवसर पर मादक पदार्थ नियंत्रण के लिए वर्ष 2026 से 2029 के लिए दृष्टि पत्र जारी करेंगे। राष्ट्रीय राजमार्ग प्राधिकरण ने देश भर के राष्ट्रीय राजमार्गों पर अवैध पार्किंग और अतिक्रमण हटाने के लिए अभियान तेज कर दिया है। सड़क परिवहन और राजमार्ग मंत्रालय ने बताया कि यह कार्रवाई सर्वोच्च न्यायालय के निर्देशानुसार की जा रही है। इसका उद्देश्य राष्ट्रीय राजमार्गों को अधिक सुरक्षित, सुगम और यात्रियों के लिए सुविधाजनक बनाना है। प्रवर्तन निदेशालय गुजरात के मुंद्रा बंदरगाह से 3000 किलो मादक पदार्थ आयात से जुड़े धन शोधन मामले में दिल्ली के 5 स्थानों पर छापेमारी कर रहा है। ये तलाशी हरप्रीत सिंह तलवार, शमशुद्दीन और उनके सहयोगियों से जुड़े परिसरों पर की जा रही है। मादक पदार्थ से प्राप्त धन का कथित तौर पर दिल्ली के नाइट क्लबों में निवेश किया गया था। पश्चिम बंगाल में कोलकाता के तारातला में आज निर्माणाधीन गोदाम ढहने से 3 लोगों की मौत और 5 लोग घायल हो गए। घायलों का SMKM अस्पताल में इलाज चल रहा है। राष्ट्रीय आपदा मोचन बल, पुलिस, अग्निशमन और आपातकालीन सेवाओं तथा स्थानीय लोगों ने बचाव कार्य में जुटे हुए हैं। मौसम विभाग ने कोंकण और गोवा में आज मूसलाधार बारिश का रेड अलर्ट जारी किया है। तटीय कर्नाटक और मध्य महाराष्ट्र में भी अगले 2 दिन इसी तरह का मौसम रह सकता है। दिल्ली, हरियाणा, चंडीगढ़, पंजाब, हिमाचल प्रदेश, उत्तराखंड, जम्मू कश्मीर और लद्दाख में शनिवार तक तेज हवा के साथ वर्षा का अनुमान है। हॉकी इंडिया ने अगले महीने ब्रिटेन दौरे के लिए 14 सदस्यीय जूनियर महिला टीम की घोषणा कर दी है। खेदिन श्रीलंका चानू कप्तान तथा निधि और एंगल हर्षारानी मिंज गोलकीपर की जिम्मेदारी दी गई है। इसके साथ ही यह समाचार बुलेटिन समाप्त हुआ।
1: दिस इज आकाशवाणी द न्यूज रेड बाय वल्सबुलेंस। India has strongly objected to Pakistan raising the Kashmir issue at a United Nations forum, accusing Islamabad of politicizing the platform and also slammed it for misusing its position as co-chair instead of being unbiased as behoves the opposition. The remarks were made by India's permanent representative to the UN in New York, P. Harish, in response to comments by Pakistan's permanent representative, Asim Iftikhar Ahmed. Responding to Pakistan's intervention, Mr. Harish criticized the conduct of the co-chair and reiterated India's long-standing position on Jammu and Kashmir.
2: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
1: The Indian Embassy in Tehran has issued a revised advisory for Indian nationals in view of the improving security situation in the country in the light of recent positive developments and improvement in the overall situation. The embassy advised Indian nationals to contemplate about travelling to Iran. More from our correspondent.
3: Indian nationals are advised to continue to avoid all non-essential travel to Iran until further notice. The embassy said Indian citizens currently residing in Iran, as well as those required to travel to Iran for unavoidable reasons, are advised to exercise a high degree of caution, remain vigilant, and maintain constant situational awareness. The embassy also urged them to closely follow local developments through credible sources and comply with instructions issued by local authorities. The embassy further advised all Indian nationals currently in Iran and those arriving in the country to register their particulars with the embassy at the earliest opportunity. It also urged them to regularly monitor the embassy's official website and social media platforms for updates and further advisories. Vishnu PS, Akashwani News, Delhi.
1: Union Commerce and Industry Minister Piyush Goyal has concluded a series of meetings with U.S. Trade Representative Ambassador Jamieson Greer and his delegation this morning. In a social media post, Mr. Goyal said, "They reviewed the progress of the ongoing India-U.S. trade discussions and explored avenues to further deepen economic partnership between both countries." In West Bengal, rescue operations have started after an under-construction godown collapsed, trapping workers beneath heavy iron debris near Talatola. in Kolkata today. 3 persons were killed in the accident. 5 injured persons are being treated in the SSKM hospital. State Minister for Urban Development and Municipal Affairs, Abhinav Paul, has reached the accident spot. The NDRF, police, fire and emergency services and locals have joined the rescue work. Personnel of the Disaster Management Group of the Kolkata Police have also joined the rescue efforts. The Indian Meteorological Department has issued a red alert for heavy to very heavy rainfall over Konkan and Goa today. Similar weather conditions are expected to prevail over coastal Karnataka and Madhya Maharashtra during the next 2 days. The weather agency has forecast heavy rainfall over Assam, Meghalaya, interior Karnataka, Odisha, Telangana, and West Bengal and Sikkim till the 29th of this month. The Met Department has also predicted thunderstorms accompanied by lightning and gusty winds over Delhi, Haryana, Chandigarh, Punjab, Himachal Pradesh, Uttarakhand, Jammu and Kashmir, and Ladakh till Saturday. Benchmark domestic equity indices rose around 1% today, supported by lower crude oil prices and value buying. The Sensex climbed 791 points to close at 76,991. The Nifty also added 198 points to settle at 24,022. Indian women's doubles pair of Teresa Jolly and Gayatri Gopichand advanced to the second round of the U.S. Open badminton tournament. The Indian duo defeated Spain's Paula Lopez and Lucia Rodriguez 21-12, 14-21, 21-13 in the opening round contest. In the men's singles qualifiers, Pranav Chauhan secured his place in the main draw with 2 victories. In the FIFA World Cup 2026, Colombia have qualified for the round of 32 after beating DR Congo 1-0 in their Group K match in Guadalajara, Mexico today. And without the end of this news bulletin.
4: પાસપોર્ટ સેવા કાર્યક્રમના બીજા તબક્કાની શરૂઆત ચીપ સક્ષમ ઈ પાસપોર્ટ સાથે થઈ શકે. તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઈરાનની બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી. મુંદ્રા બંદરે નશાકારક પદાર્થ જપ્ત કરવાના મામલે મની લોન્ડરિંગ કેસમાં ઈડીની દિલ્હીમાં 5 સ્થળોએ તપાસ. ખાણ મંત્રાલયે 56 મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનિજ બ્લોક્સ અને 11 સંશોધન લાયસન્સ બ્લોક્સની હરાજી કરી. ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના નિયમનને મજબૂત બનાવવા અને ગેરકાયદેસર ઇન્સ્ટિટ્યૂટ પર કાર્યવાહી કરવા માટે એક ઝુંબેશ શરૂ કરી. ભારત અને અમેરિકાએ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરારને આગળ વધારવા માટે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો શરૂ કરી. કેન્દ્રીય વિદ્યાલયો માટે 36મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા 2025-26નો ઇનામ વિતરણ સમારંભ આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દાહોદ જિલ્લાની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કલ્યાણ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. અરવલ્લી જિલ્લા સ્પેશિયલ પોક્સો અદાલતે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફરમાવી. દેવભૂમિ દ્વારકા પોલીસે 80 લાખ રૂપિયાની પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કર્યો. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને 1 દિવસમાં માલ પરિવહન પર 11 કરોડ 22 લાખ રૂપિયાની કમાણી કરી. નખત્રાણા તાલુકામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાણીપીણીના વિવિધ એકમોમાં ચેકિંગ હાથ ધરાયું. જિલ્લા રોજગાર કચેરી કચ્છ તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંજારના સંયુક્ત ઉપરાંત જિલ્લા કક્ષાના એપ્રેન્ટિસશીપ અને રોજગાર ભરતી મેળાનું આવતીકાલે આરટીઆઈ અંજાર ખાતે આયોજન. મુંદ્રા તાલુકાની વિવિધ શાળાઓમાં જીએસડીએમના એડિશનલ સીઈઓ ધવલ પંડ્યાએ નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવ્યો. અને ફિફા વર્લ્ડ કપમાં કોલંબિયાએ ગ્રુપ કે માં ડીઆર કોંગોને 1-0 હરાવીને રાઉન્ડ ઓફ 32માં ક્વોલિફાય કર્યું. હવે પછીના મુખ્ય સમાચાર 7:05

કાચીવાડી કરવી ગુનો છે, ખબર છે ને? હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMDL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પડી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે. અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે. 30,000 વખતે ગાડી આપે બંદર સુરક્ષાની ખાતરી.

0: પોલીસને જાણ કરવી.
1: આ મારી માતા કાયદાનું પાલન કરી લઈશ અને કોઈપણ લઈને બને ખરા દઈશ. ગુજરાત હરિંગ પોલીસ દ્વારા જો હુકુમ સારે.
2: ગરમી હસરતે નાકામ સે જલ જાતે હૈ, હમ ચરાગોં કી તરહ શામ સે જલ જાતે હૈ. શમા જિસ આગ મેં જલતી હૈ નમાઇશ કે લિયે, હમ ઉસે આપને ગુમનામ સે જલ જાતે હૈ. જબ ભી આતા હૈ તેરા નામ મેરે નામ કે સાથ, ચાનક્ય લોગ મેરે નામ સે જલ જાતે હૈ.

0: देखा है अभिनेश में आप संग रहे था, फिल्म का नाम है तो राज।
1: કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ વિદેશી કે અજાણી

સમજી ચડે તો જીવનની એમ ફરજ હોય ગુજરાતની પોલીસને 1090 પર ગામ કરી આપણી સજાગતા અને તકેદારી આપણી બનાવી સુરક્ષાની ખાતરી ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 5:45 થઈ રહી છે. સંભાષો લોકસંગીતનો કાર્યક્રમ આજે સંભાષો ધર્મેન્દ્ર કુમાર પંડે અને પ્રદીપ સોલંકીના સ્વરમાં લોકગીતો. પ્રથમ સંભાળીએ ધર્મેન્દ્ર કુમાર પંડ્યાના સ્વરમાં ગોરખનાથની આ રચના.

આવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાધે છે. ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનો એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહી છે. વિકસિત ગુજરાતમાં પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

आकाशवाणी भूज स्थानिक समाचार विरल द्वारा वाचे छे। नमस्कार। રાજ્યભરમાં ચાલી રહેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના દ્વિતીય દિવસે અંજાર તાલુકાના ચંદિયા, સિલુખરા અને વીરા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી તિકમભાઈ છાંગા ઉપસ્થિત રહીને ધોરણ 1-9 અને 10ના બાળકોને કુમકુમ તિલક કરી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। આ પ્રસંગે મંત્રીશ્રીએ શાળામાં આવતા વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવા તંત્ર અને શિક્ષકોને ટકોર કરી હતી। કાર્યક્રમ દરમિયાન ગત વર્ષના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું। મંત્રીશ્રીએ એસએમડીસીના સભ્યો સાથે બેઠક યોજી શિક્ષણને લગતા પ્રશ્નો સાંભળ્યા હતા અને તેના ઝડપી નિરાકરણની ખાતરી આપી હતી। પશ્ચિમ કચ્છ વન વિભાગ વેઠાણી નખત્રાણા રેન્જમાં આવેલા પ્રસિદ્ધ છારીબંધ કન્ઝર્વેશન રિઝર્વ ફોરેસ્ટ રામસર સાઇટ વિસ્તારમાં મોટી સંખ્યામાં માછલીઓના મોતની ઘટના પ્રકાશમાં આવી છે। વન વિભાગના પ્રાથમિક કારણ મુજબ ઉનાળામાં પાણીનું સ્તર ઘટવું, પાણીમાં ખારાશ અને તાપમાનમાં વધારો તેમજ લીલની અતિશય વૃદ્ધિ જેવા પરિબળો આ માટે જવાબદાર છે। દર વર્ષે જૂન માસની શરૂઆતથી વરસાદના આગમન સુધી આ કુદરતી સિલસિલો જોવા મળે છે। સ્થાનિક માલધારીઓના જણાવ્યા અનુસાર રણ વિસ્તારની સૂકી માટી ઉડવાથી માછલીઓ દ્રષ્ટિહીન બને છે। આ તમામ પ્રતિકૂળ કુદરતી પરિસ્થિતિઓને કારણે અહીં દર વર્ષે માછલીઓ મૃત્યુ પામે છે। નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત આગામી 28 જૂનના રવિવારે ગાંધીધામ કોર્પોરેશન વિસ્તારના 197 બુથો પર 0-5 વર્ષના અંદાજે 67,000 બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવામાં આવશે। આ રાષ્ટ્રીય અભિયાનને સફળ બનાવવા આરોગ્ય સ્ટાફ, આશાબહેનો, આંગણવાડી કાર્યકરો અને વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત કુલ 788 સભ્યો જોડાશે। અભિયાનના આયોજન માટે નાયક મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ હતી, જેમાં એમઓએચ ડોક્ટર દિનેશ સુતરિયાએ વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। મહાનગરપાલિકા દ્વારા રિક્ષા અને માઇક મારફતે આ અંગે વ્યાપક પ્રચાર પ્રસાર કરવામાં આવશે। છેલ્લા 75 વર્ષથી નેત્રહીન બાળકોને શિક્ષણ આપતી ભુજની અંધ શાળાનું મકાન જર્જરિત થતા શાળા અન્યત્ર ખસેડવાના સરકારી પ્રયાસો શરૂ થયા છે। આ સ્થિતિમાં નવું મકાન ન બને ત્યાં સુધી હંગામી વૈકલ્પિક વ્યવસ્થા કરી અભ્યાસ કાર્ય ચાલુ રાખવા અખિલ કચ્છ વિકલાંગ ફેડરેશન દ્વારા માંગ કરાઈ છે। વિકલાંગ મંડળોએ સહિયારી રજૂઆત કરી છે કે નેત્રહીનોનું શિક્ષણ અટકવું ન જોઈએ। ઉલ્લેખનીય છે કે વર્ષ 1951માં સંત ઉદ્ધવ રામજી મહારાજ દ્વારા વાંડાય ખાતે શરૂ કરાયેલી આ ઐતિહાસિક સંસ્થા પાછળથી ભુજ ખસેડાઈ હતી, જે સરહદી વિસ્તારના અસંખ્ય બાળકો માટે આશીર્વાદરૂપ બની છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધીને આજે ગુજરાત, મધ્યપ્રદેશ અને અરબી સમુદ્રમાં પ્રવેશી ચૂક્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે। આજથી 30 જૂન દરમિયાન 40-50 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવા અને વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। દરિયા કિનારે પવનની ગતિ 60 કિલોમીટર સુધી પહોંચી શકે તેમ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના જન્મદિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન અને કચ્છ કોપર લિમિટેડના સંયુક્ત મુંદ્રા સરકારી દવાખાના

निःशुल्क मेगा जनरल सर्जरी निदान एवं सारवार के सफल आयोजन कराया था। આધુનિક તબીબી સાધનો અર્પણ કરાયા હતા। કચેરીના રોજગાર વાચ્યો ઉમેદવારો માટે જિલ્લા રોજગાર કચેરી ભુજ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંજારનો સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય જિલ્લા ખાનગી ક્ષેત્રના પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ રૂબરૂ ઉપસ્થિત થઈને લાયક ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરશે। અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદ જિલ્લાની શાળાઓમાં સહભાગી થયા. અમદાવાદમાં પ્લાઝમામાં ભેળસેળ મામલે દોષિતો સામે કડક કાર્યવાહીની આરોગ્ય રાજ્યમંત્રીની ખાતરી. સીમા શુલ્ક વિભાગે 2 કરોડ રૂપિયાના માદક પદાર્થ સાથે જામનગરના શખ્સની ધરપકડ કરી. રુદ્રવીણાના નિર્માણ સાથે સંકળાયેલા વડોદરાના કિશોર મિશ્રની સંગીત નાટક અકાદમી દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી. અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાની શાળાઓમાં સહભાગી થયા. તેમાં મોટીખરાજ, રાડુંગરી અને ગાંગરડા ગામની શાળાઓમાં કુલ 300થી વધુ બાળકોને પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આદિવાસી વિસ્તારોમાં આજે વિજ્ઞાન, ઇજનેરી અને તબીબી શિક્ષણની તકો ઉપલબ્ધ થઈ છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદના થલતેજમાં અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળા ખાતે ભિક્ષાવૃત્તિ અને બાળમજૂરીના દૂષણમાંથી મુક્ત કરાયેલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વંચિત અને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાયેલા બાળકોને શિક્ષણ આપવાનો આ પ્રયાસ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવશે.
1: અનેક બાળકો જેને ક્યારેય શાળાની બેગ કેવી હોય, પુસ્તક કેવી હોય કે પછી શાળામાં ઘંટડી કઈ રીતે વાગતી હોય ને એનો અવાજ જ નથી સાંભળ્યો, એમને હંમેશા સિગ્નલ ઉપર પોલીસની સિસોટી સાંભળી છે કે સિગ્નલ ખુલી અને સિગ્નલ બંધ થાય. તેવા બાળકોને શાળાની રિસેસની ઘંટડી સાંભળવાનો અવસર પ્રાપ્ત કરાવવાનો અવસર એટલે શાળા પ્રવેશ ઉત્સવ.
0: રાજ્યભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આજે બીજો દિવસ હતો. આજે વિવિધ મંત્રીઓએ જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકોનો પ્રવેશ કરાવ્યો. નવસારીના ગણદેવીમાં આંતલિયા, ઉંગાચ અને વિવિધ આંગણવાડીઓમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ પ્રગતિનો ઉત્સવ યોજાયો. બનાસકાંઠાના ડીસા તાલુકાના ઢુવા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી પ્રવીણ માળીએ શિક્ષણને જવાબદાર, સંસ્કારી અને સંવેદનશીલ નાગરિક ઘડવાનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું. રાજ્યના ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે વાળોથરા શાળામાં પ્રથમવાર પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ આપી. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંછેરીયા જામનગરની દળિયા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા, જ્યારે રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલે તાપી જિલ્લાના ઉચ્છલ ખાતેની વિવિધ શાળાઓની મુલાકાત લઈને બાળકોને પ્રવેશ કરાવ્યો. સુરત જિલ્લાના માંડવી તાલુકાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાવ્યા બાદ રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામીતે પ્રતિક્રિયા આપી.
2: શિક્ષણ સાથે આપણને ફ્રીમાં મળે છે પ્રાથમિક શિક્ષણ, ત્યાર પછી પણ આપણને અનેક પ્રકારની યોજનાઓનો પણ લાભ મળે અને ક્યાંય ઉચ્ચ શિક્ષણ લેવું હોય કે ડોક્ટર, એન્જિનિયર બનવું હોય કે બીજું કઈ કરવું હોય તો પણ આપણને ફ્રી શિક્ષણનો લાભ મળે. જેટલી ફી આપણને ત્યાં કોલેજો મળે એટલી તો સરકાર આપે, આપણે તો ખાલી લાભ જ લેવાનો. આગળના દિવસોમાં જેમને પણ યોજનાઓની માહિતી હશે એ પણ જેમને જરૂર હોય સમયસર એને ફોર્મ પણ ભરાવવું જોઈએ.
0: વલસાડમાં અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ 107 બાળકોને પ્રવેશ અપાવ્યો, જ્યારે પંચમહાલના

0: સાંસદ પ્રાથમિક શાળામાં પ્રભારી સચિવ રાજેશ મંજુના અધ્યક્ષસ્થાને પ્રવેશ ઉત્સવ ઉજવાયો. બોટાદમાં પ્રભારી સચિવ બીએસ શાહે સરકારી શાળા ખાતે 1,92,00,000 રૂપિયાના ખર્ચે શૈક્ષણિક મકાનનું લોકાર્પણ અને બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો. ખેડા જિલ્લામાં ધારાસભ્ય પંકજ દેસાઈની ઉપસ્થિતિમાં પીપળાતા અને ઉતરસંડાની શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ. અમદાવાદના ચાંદનગર ખાતે પ્લાઝમાના ભેળસેળ મામલે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ કહ્યું કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર દોષિતો સામે કડક કાર્યવાહી થશે. તેમણે કહ્યું આ અંગે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું રાજ્યની તમામ બ્લડ બેન્કો અને પ્લાઝમા સેન્ટરોની પણ તપાસ કરાશે.
1: પ્લાઝમામાં ભેળસેળ કરતા હતા એને કોઈ પણ પ્રકારની સેન્ટ્રલ ગવર્નમેન્ટની કે ગુજરાત ગવર્નમેન્ટની એક પણ એની પાસે લાયસન્સ ન હતું, તો એમ જ ચલાવતા હતા, જેથી કરીને આપણી નજરમાં આ બેંક હતી નહીં. પરંતુ આ નવા કિસ્સો આવ્યો છે, નવું કૌભાંડ આવ્યું છે, આજ સુધી કોઈ વિચાર્યું નહોતું એવી જગ્યાએ પણ આ ઊંચા છે, એને છોડવામાં આવશે નહીં, એની કાર્યવાહી શરૂ થઈ રહી છે.
0: મુંબઈ સીમા શુલ્ક વિભાગે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 2 કરોડ રૂપિયાના માદક પદાર્થ સાથે જામનગરના શખ્સની ધરપકડ કરી છે. બેંકોકથી માદક પદાર્થના જથ્થા સાથે મુંબઈ આવેલા આ શખ્સની ઓળખ એડી રાજાણી તરીકે થઈ છે. તેના સામાન્ય તપાસ દરમિયાન અધિકારીઓને તેની ટ્રોલી બેગમાં 14 પેકેટ મળી આવ્યા, જેમાં માદક પદાર્થના શંકાસ્પદ છોડ હતા. અધિકારીઓએ માદક પદાર્થનો કુલ 5 કિલો જથ્થો જપ્ત કરી કેસની વધુ તપાસ હાથ ધરી છે. રુદ્રવીણાના નિર્માણ સાથે સંકળાયેલા વડોદરાના કિશોર મિસ્ત્રીને સંગીત નાટક અકાદમી દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી થઈ છે. આ સન્માન માટે પસંદગી પામ્યા બાદ પ્રતિભાવ આપતા કિશોરભાઈએ કહ્યું, આ મારું સન્માન નથી પણ પૂર્વજોની સાધના તપસ્યાનું ફળ છે. ઉલ્લેખનીય છે કે કિશોરભાઈ છેલ્લા 5 દાયકાથી રુદ્રવીણાના નિર્માણ અને સંવર્ધન માટે પ્રયાસ કરે છે. ગુરુ શિષ્ય પરંપરા અનુસાર હાલ તેઓ સંગીત સાધકોને રુદ્રવીણા નિર્માણ શીખવે છે. વડોદરાનો આ મિસ્ત્રી પરિવાર છેલ્લા 150 વર્ષથી દુર્લભ અને ઐતિહાસિક એવી રુદ્રવીણાના વારસાને જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ અંડર એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર ABIDને ફોલો કરશો. વડોદરા ખાતે 29 અને 30 જૂને યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRC મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુરના રમતગમત સાધનો માળખાને વિશેષ રૂપે રજૂ કરાશે. તેમાં ખાસ કરીને વાંસમાંથી બનાવેલા સાધનો આકર્ષણનું કેન્દ્ર બનશે. રોકાણકારો સમક્ષ જિલ્લામાં ઉપલબ્ધ વાંસ સંસાધન, કુશળ માનવશક્તિ, સંભવિત ક્લસ્ટર વિકાસ અને વૈશ્વિક બજાર સાથે જોડાણની તકો રજૂ કરાશે. આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ઉદ્યોગ સ્થાપવાનો નથી પરંતુ આદિવાસી કૌશલ્યને વૈશ્વિક અર્થતંત્ર સાથે જોડવાનો છે. ગાંધીનગરમાં આજે જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં વિવિધ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો વચ્ચે 130 કરોડ રૂપિયાના 10 સમજૂતી કરાર કરવામાં આવ્યા, જેનાથી રોજગારીની નવી તકો સર્જાશે. પરિષદ દરમિયાન વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 અને વિવિધ ટેકનિકલ સત્રોમાં કુલ 20 જેટલા વિવિધ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીઓએ પોતાના સ્ટોલ પ્રદર્શિત કર્યા હતા. કતાર ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં સુરતના યુવકના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે. ડુમસ વિસ્તારના રહેવાસી મૃતક સની પટેલના ભાવિ રવિ પટેલે કતારમાં તેમના પાર્થિવ દેહની ઓળખ કરી લીધી હતી. ભારતીય દૂતાવાસની જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે. આજે સનીનો પાર્થિવ દેહ કતારથી અમદાવાદ લાવવામાં આવશે અને ત્યાંથી સુરત પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 21 જૂનના રોજ કતારના રસ લફાન સ્થિત એનએનજી ઉત્પાદન અને નિકાસ કેન્દ્રમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 12 ભારતીયના મોત થયા હતા. અમદાવાદના સુભાષ બ્રિજનું સંપૂર્ણ પુનઃનિર્માણ લાંબા ગાળા માટે શ્રેષ્ઠ વિકલ્પ હોવાનો નિષ્ણાતોનો અભિપ્રાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું, આઈઆઈટી રૂડકી, આઈઆઈટી ગાંધીનગર અને બ્રિજ નિષ્ણાત મહેશ ટંડનની મદદથી આ બ્રિજની વિસ્તૃત સ્થળ તપાસ અને અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં ટેકનિકલ અભ્યાસ અને વિવિધ વિશ્લેષણ પૂર્ણ થયા બાદ આ અંગેનો અંતિમ નિર્ણય લેવાશે.
2: ઓપિનિયનના સંદર્ભે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનું જે કોસ્ટ ડિફરન્સ છે એને એનાલિસિસ કરવા માટે, એનું જે ટાઈમલાઈનનું ડિફરન્સ છે એનું એનાલિસિસ કરવા માટે, અને એનું સંપૂર્ણ જે પ્રોજેક્ટ લાઈફ અને આરએમબી દ્વારા પણ એ નવા ડિઝાઇન ચેક કરીને કાર્યવાહી કરવા અંગે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યા છે.
0: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ આજે હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે અરબી સમુદ્ર તથા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે.
3: ગુજરાત ક્ષેત્રો મેં ઓર સૌરાષ્ટ્રો મેં કેટલાક દુકા સ્થાનો મેં યલો વાર્નિંગ કે સાથ હેવી રેનફોલ વોર્નિંગ દિયા ગયા હૈ. હમારે દક્ષિણ ગુજરાત કી જો જિલ્લા ઇસમે આ રહે સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી ઓર જો સુરત કા દક્ષિણ હિસ્સો મેં જો ડિસ્ટ્રિક્ટ આ રહે અમરેલી ઓર ભાવનગર કે લિયે હેવી રેનફોલ વોર્નિંગ દિયા ગયા હૈ. ઇસકે આગે 24 સે લેકર 30 જૂન તક ઇસમેં હલકા સે મધ્યમ બરસાત કા ભી સંભાવના રહેગા.
0: દરમિયાન દક્ષિણ ગુજરાતના મહુ તાલુકામાં આજે વરસાદ નોંધાયો, જેમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં 2 ઇંચથી વધુ અને વઘઈમાં 0.25 ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગરના ઉમરાળામાંથી 11,000 લીટર જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું છે. સ્થાનિક ગુના શાખાએ ધરવાડા ગામના પાટિયા નજીક જ્વલનશીલ પ્રવાહીનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરી પોલીસે એક જ્વલનશીલ પ્રવાહી સહિત કુલ 10 લાખ રૂપિયાથી વધુનો મુદ્દેમાલ કબજે કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદ જિલ્લાની શાળાઓમાં સહભાગી થયા. અમદાવાદમાં પ્લાઝમામાં ભેળસેળ મામલે દોષિતો સામે કડક કાર્યવાહીની આરોગ્ય રાજ્યમંત્રીની ખાતરી. સમાજ શુલ્ક વિભાગે 2 કરોડ રૂપિયાના માદક પદાર્થ સાથે જામનગરના શખ્સની ધરપકડ કરી. અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: પૌષ્ટિક નાસ્તો અને જમવાનું આપીએ છીએ, ખરું ને? પણ ક્યારે વિચાર્યું છે મિત્રો કે આપણા આંગણે ઉભેલી એ દૂધાળી ગાય કે ભેંસ જે આખા ઘરનું ગુજરાન ચલાવે છે, શું એને સાચું પોષણ મળે છે? આપણે લીલો ચારો નાખીએ છીએ, ક્યારેક કપાસિયા ખોળ આપીએ છીએ, તો ક્યારેક મિત્રો વળી સૂકો ચારો ધરીએ છે. પણ આ બધું અલગ અલગ આપવાથી પશુને પૂરતું પોષણ મળતું નથી. જેમ આપને થાળીમાં દાળ ભાત શાક રોટલા બધું મિક્સ જોઈએ, બસ એમ જ પશુઓની પણ એક જાદુઈ ફોર્મ્યુલા છે અને એનું નામ છે સંપૂર્ણ પશુ આહાર. મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે પશુઓમાં સંપૂર્ણ પશુ આહાર ખવડાવવાના ફાયદા વિશેની. તો મિત્રો, આ વિષય પર ટેલિફોનિક ઇન્ટરવ્યુ લીધું છે પ્રવીણ કાકાએ. તો ચાલો મિત્રો, પ્રવીણ કાકાએ લીધેલ આ ટેલિફોનિક ઇન્ટરવ્યુ આપણે સાંભળીએ.
1: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રો

0: spread problem issue. So we saw wiper spread VR pachina kamai na under kapati. And the VR pachi jadi dua belas hari tu di depan itu jadi wajib. Karena kami ini jadi ini asal ni je je anggur sakti je itu masih pati wajib. So karena kami bypass korak kapati. એના ફરી જોવાઈ રહે છે અને એના દૂધ ઉત્પાદનમાં વધારો દેખાઈ રહ્યો છે. સાથે જ વાત કરીએ આપણે કે પર્યાવરણની વાત કરીએ તો ઘણા સમય તો ઘણા બધા ખેડૂતો પર્યાવરણ ખોરાક આવે છે. એમાં શું હોય છે, પર્યાવરણના અંદર ન્યુટ્રિશન લેવલ બહુ ઓછું દેખાઈ મળે છે. તો પર્યાવરણના અંદર ન્યુટ્રિશન લેવલ વધારવા માટે આપણે એમાં યુરિયાનો છંટકાવ કરતા હોય, યોગ્ય માત્રાની અંદર એના અંદર યુરિયાનો છંટકાવ કરવો જોઈએ. અને એ યોગ્ય છંટકાવેલા પર્યાવરણના અંદર પ્રોટીનની માત્રા એ સાદા પાયા કરતા વધી જાય છે. તો એ ટાઈપનું કે યુરિયા છંટકાવ કરેલા પાયાનો ઉપયોગ કરવાથી પણ એમાં પ્રોટીનની લેવલ જળવાઈ રહે છે અને બોડીની અંદર અથવા શરીરની અંદર અને એના કારણે દૂધ ઉત્પાદનમાં વધારો થઈ શકે. તો આ ટાઈપની આપણે ખોરાક પણ નવી પદ્ધતિઓ અપનાવી જોઈએ કે નવા ખોરાક અપનાવવા જોઈએ કે જેના કારણે આપણે દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકીએ.
1: હવે પશુઓને અલગ અલગ ખોરાક દિવસના અલગ અલગ સમય આપવાથી દૂધ ઉત્પાદનમાં અને ચયાપચયમાં કઈ નકારાત્મક અસરો જોવા મળે ખરી?
0: એમાં શું છે કે આપણે અત્યારે એની વાત આગળ વાત કરી કે આપણે અત્યારે દિવસ દરમિયાન 3 થી 4 વખત કે 4-5 વખત આપણે અલગ અલગ સમયે અલગ અલગ ખોરાક આપતા હોઈએ છીએ. તો એના કારણે પોતે વાદો કરવાનો

0: जी अगर खाना आठ रात में तो ये सुपरफ्लुएंसिटी जठर में जाए थे, जठर में पाछो के वागा करेंगे एकदम मोटे में आए थे पाछो जठर में जाए तो आठ प्रक्रिया चलती हुए तो अपने वारंबार पॉइंट आप कर रहे हैं कहना सुपरफ्लुएंसिटी आठ करेंगे हमें और भी प्रतिवेंसी यानी एक बाईपास चाहिए ठीक है फ्राइडे जठर नंबर भी नाना अंदर लगाएंगे नाना में पीटा अंदर लगाना चाहिए बाईपास तो इन्हें पुस्तक बनाना ये एक्सेप्शन करना है जैसे सोचा करना समय होता नहीं थी तो अपने हमेशा
1: मनुष्य हो के प्राणी होने स्वास्थ्य संपूर्ण आहार जरूर पड़े तो संपूर्ण आहार विषय ते शुरुआत में बात करी तो आ संपूर्ण आहार कई रीते बना सकते ए विषय समझ आपसो
0: આપવાથી તો એ બાય એકલું નહીં જાય, એના પાસે તો બીજું છે અને સુખો તરફથી જશે. તો બાય એ હંમેશા ચક્રમાં દવા પછી શું કરે છે કે એની અમ્લીયતા ઉત્પન્ન કરે છે, એટલે કે પીએચ એની એસિડોસિસ થાય છે. તો એની સામે છે જે બાય છે આપણે ચારો આપણે છે જે લીલો ચારો સુખો સર આપે છે તે એનો પીએચ પણ વધારો થાય. તો પીએચ હંમેશા ન્યુટ્રલ કરે છે. તો આ લીલો ચારો અને સુખો સરની સાથે આપણે બાય આપવાથી આ જે અમ્લીયતાનો પ્રશ્ન એને દૂર કરી શકાય છે.
1: સંપૂર્ણ પશુહારથી પશુપાલકો જે પશુઓ પાળ્યા હોય એમને સારી રીતે આપવાથી ઘણો બધો ફાયદો થતો હોય છે. આનો વિષય એ જ છે કે સંપૂર્ણ પશુઆહાર ખાવાના ફાયદા. તો ઘણીવાર સંપૂર્ણ પશુઆહાર પદ્ધતિમાં જો તકેદારી ના રાખીએ, કાળજી ના રાખીએ તો મોટું નુકસાન થતું હોય છે. તો પશુપાલકોએ ખાસ કઈ કઈ તકેદારીઓ રાખવી જોઈએ એ વિશે ચર્ચા કરશો.
0: તો એના થી આપણે પ્રથમ અઠવાડિયે આપણે એને સવાર પાંચ કિલો બે કિલો સવાર પાંચ સાંજે બે કિલો આપવું જોઈએ અને ત્યારબાદ ત્રણ થી ચાર કે પાંચ દિવસ સુધી આપણે કરીને ધીમે ધીમે એના ખોરાકમાં થોડો વધારો કરીને એમને ફૂલ ફેઝમાં એટલે કે આપણે પૂરતું એ નાખશો તે કરી શકાય છે. પણ પાંચ થી સાત દિવસ થોડું થોડું માપીને આપણે એને ટેવાડવું જોઈએ કે જેના કોઈ કારણે આપણને જઠરની જે ચાર પછી ની ઘટના હોય એના ઉપર આપણે ચાલતો રહી શકે છે. તો એના કારણે તમે જ્યારે આપણે સાયલેજનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ટીમો બનાવતી હોય

0: સંપૂર્ણ પશુ આહાર માટે દાળ કેવી રીતે બનાવી શકે આપણા પશુપાલકો, અને શું સંપૂર્ણ પશુ આહાર બનાવવા ઘાસનો ઉપયોગ કરી શકાય?
1: આર્થિક મિત્રો, આપણે જયારે બી આપણે સંપૂર્ણ પશુ આહાર માટે દાળનો બનાવતા કરીએ છીએ, તો દાળની અંદર સામાન્ય રીતે અનાજ જેમ આપણે મકાઈનો ઉપયોગ કરીએ છીએ કે બાજરીનો ઉપયોગ કરીએ છીએ કે જવારનો ઉપયોગ કરીએ છીએ, તો 30-40% અનાજનો ઉપયોગ થતો હોય છે. ખાસ કરીને મકાઈનો ઉપયોગ આપણે ખાસ કરતા હોઈએ છીએ. એની સાથે સાથે આપણે તેલી જે ખોલની વાત કરીએ છીએ કે મકાઈનો ખોળ છે, કપાસનો ખોળ છે કે સોયાબીનનો ખોળ છે, તો એનાથી કોઈ બી એક કે બે નો ઉપયોગ 30-40% જેટલો આપણે એની અંદર કરતા હોઈએ છીએ. સાથે સાથે જ આપણે અનાજ ગ્રોથની આર પ્રવાસો જેવી છે કે ઘઉંનો આપણે ચૂડી છે કે ચોખાને ચૂડી છે, તો આનો ઉપયોગ આપણે 25-35% જેટલો કરતા હોઈએ છીએ. સાથે સાથે ગોળની રસી આપણે મેનાસિસ કહીએ છીએ, તો મેનાસિસનો ઉપયોગ આપણે માંડ તરીકે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ, કે તો એનો ઉપયોગ આપણે 5-10% જેટલો કરવો જોઈએ. અને સાથે મુંદર મિક્સર આપણે વાત કરીએ, 1-2% જેટલો મુંદર મિક્સર અને મેથાન પ્રમાણ 1% રાખીને આપણે દાન બનાવી શકીએ છીએ. અને સાથે સાથે આપણે ઘણી વાર આપણે વિટામિન

0: જે અન્ય પૂરક તત્વો કે જેમાં એન્ટીબાયોટિક્સ છે કે પછી એન્ટીઓક્સિડન્ટ છે કે એ રીતે બહુ ઓછા પ્રમાણમાં અંદર પૂરક તત્વો આપણે એની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ અને નાખતા હોઈએ છીએ અને આ રીતે આપણે પશુને સંતુલિત અને પૌષ્ટિક આહાર બનાવી શકાય છે. અને બીજી વસ્તુ આપણે વાત કરીએ કે આપણે જે ટીએમઆર કે ટોટલ મિક્સ રાખવું કે આપણે સંપૂર્ણ પશુ આહાર બનાવતી વખતે ઘાસનો ઉપયોગ કરી શકાય કે કેમ.
1: મિત્રો હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગીત.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને સંયુક્ત અરબ અમીરાતે નવી દિલ્હીમાં સંરક્ષણ સહયોગને આગળ વધારવા માટે બેઠક યોજી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક વાઇસંગ લક સાથે મુલાકાત કરી. પશ્ચિમ બંગાળના કોલકાતામાં ગોડાઉનની છત ધરાશાયી થતા 3 લોકોના મોત. ઓમાનના હોર્મુઝ સમુદ્ર બંદર દ્વારા એક કામચલાઉ દરિયાઈ કોરિડોર ખોલવાની જાહેરાત કરી. યુરોપમાં પડી રહેલી તીવ્ર ગરમીને વિશ્વ આરોગ્ય સંગઠને ગંભીર આરોગ્ય કટોકટી ગણાવી. અને ફિફા વિશ્વકપમાં આજે રાત્રે કેનેડા અને સ્વિટઝરલેન્ડ વચ્ચે મુકાબલો. ભારત અને સંયુક્ત અરબ અમીરાત યુએઈએ આજે નવી દિલ્હીમાં વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી માળખા હેઠળ સંરક્ષણ સહયોગને આગળ વધારવા માટે એક બેઠક યોજી હતી. સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદ અને યુએઈના બ્રિગેડિયર સ્ટાફ જનરલ ઇબ્રાહીમ મોહમ્મદ ઇબ્રાહીમ અલ મરઝોકી દ્વારા આ બેઠકની સહ અધ્યક્ષતા કરવામાં આવી હતી. વધુમાં કહેવામાં આવ્યું છે કે ચર્ચાનો મુખ્ય વિષયો સંરક્ષણ ઉદ્યોગ સહયોગનો વિસ્તાર, નવીનતાને પ્રોત્સાહન, વિશિષ્ટ ટેકનોલોજીનો લાભ લેવા અને દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે સાંજે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક વાઇસંગ લક સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે તેમની વચ્ચે વૈશ્વિક વિકાસ અને ઇન્ડો પેસેફિક પર વ્યૂહાત્મક મૂલ્યાંકનનું ઉપયોગી વિનિમય હતું. વિદેશમંત્રીએ પડકારજનક વૈશ્વિક વાતાવરણ વચ્ચે ભારત દક્ષિણ કોરિયા સંબંધોને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે સહિયારા મૂલ્યો અને પરસ્પર વિશ્વાસ ધરાવતા દેશોએ સાથે મળીને વધુ નજીકથી કામ કરવું જોઈએ. તેમણે દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી ચો હ્યુન સાથે સિયોલમાં મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી. વિદેશમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમણે રાજકારણ, જહાજ નિર્માણ, વેપાર, રોકાણ, સંરક્ષણ ટેકનોલોજી, સ્વચ્છ ઉર્જા, સંસ્કૃતિ અને પરસ્પર સંબંધોના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સહયોગની સમીક્ષા કરી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં અમેરિકન વેપાર પ્રતિનિધિ રાજદૂત જેનિસન ગ્રીડ અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. શ્રી ગોયલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમણે ભારત અમેરિકા વેપાર વાટાઘાટોની પ્રગતિની સમીક્ષા કરી અને બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તકો શોધી. તેમના રાજદૂત ગ્રીડના નેતૃત્વ અને રચનાત્મક અને પ્રગતિશીલ રીતે વાટાઘાટોને આગળ વધારવા માટે બંને પક્ષોના સતત પ્રયાસોની પણ પ્રશંસા કરી. બ્રિક્સ હેડ્સ ઓફ સ્પેસ એજન્સીઝ બેઠક 2026 આજે ભારતના અધ્યક્ષપદ હેઠળ બેંગલુરૂમાં પૂર્ણ થઈ. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે સમાપન સત્રમાં હાજરી આપી અને વૈશ્વિક અવકાશ પહેલમાં ભારતની વધતી જતી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. પત્રકારો સાથે વાત કરતા ઇસરોના ચેરમેન વી નારાયણને જણાવ્યું હતું કે 2 દિવસીય બેઠકમાં ઇસરો ઇન સ્પેસ અને અવકાશ વિભાગના પ્રતિનિધિઓ સાથે 10 દેશોના 26 પ્રતિનિધિઓ એકઠા થયા હતા. તેમણે કહ્યું કે ચર્ચાઓ સામાજિક આર્થિક વિકાસ માટે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ક્ષેત્રનો ઉપયોગ પર કેન્દ્રિત હતી. આ ઉપરાંત ટકાઉ અવકાશ કામગીરી અને કાટમાળ મુક્ત મિશન મેનેજમેન્ટ પર પણ ચર્ચા થઈ. તેમણે ઉમેર્યું કે બ્રિક્સ અવકાશ સહયોગ માળખામાં વધારાના સભ્ય દેશોના સમાવેશ સાથે વિસ્તરણ થવાની અપેક્ષા છે, જે અવકાશ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવે છે. આજે કોલકાતાના તારાતલા વિસ્તારમાં એક બાંધકામ હેઠળના ગોડાઉનની છત ધરાશાયી થઈ, જેમાં 3 લોકોના મોત અને 5 ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત લોકોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુગંધ અધિકારીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સુગંધ અધિકારીએ પત્રકારોને માહિતી આપી હતી કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ઘટના માટે એક અહેવાલ તૈયાર કરવામાં આવશે અને આવતીકાલે વિધાનસભામાં આ ઘટના અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. સેના, એનડીઆરએફ, પોલીસ, ફાયર અને આકસ્મિક સેવાના કર્મચારીઓ રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. તેમણે આજે પ્રારંભિક બચાવ તબક્કામાં સ્થાનિક લોકોને સામેલ કરવા બદલ ફાયર સર્વિસ અને એનડીઆરએફના સભ્યોના પ્રયાસોની પ્રશંસા કરી. કાટમાળમાં ફસાયેલા લોકો સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે અને બચાવ પાણી અને ઓક્સિજન પૂરું પાડવામાં આવ્યું છે. તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. અરુણાચલ પ્રદેશના સુબનસિરી જિલ્લામાં ભારે વરસાદને કારણે આસામના વિવિધ સરહદી જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા વધી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં અરુણાચલ પ્રદેશના નીચલા સુબનસિરી જિલ્લાના યાઝાલી વિસ્તારમાં 72.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આના કારણે નદીના સ્તરમાં ઝડપથી વધારો થયો અને ઉપરના કેચમેન્ટ વિસ્તારોમાં

સાંભળી રહ્યા છો આ સમાચાર નું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સેન્ડર @AIRNews_APAT ને ફોલો કરશો. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના PMGSY હેઠળ ત્રિપુરામાં છેલ્લું રોડ પ્રોજેક્ટના નિર્માણ માટે 211 કરોડ રૂપિયાથી વધુના ભંડોળની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ રાજ્યમાં 160 કિલોમીટરથી વધુ લાંબા રસ્તાઓનું નિર્માણ કરશે. ગ્રામ્ય વિકાસ મંત્રાલયે જણાવ્યું કે મંજૂર કરાયેલા પ્રોજેક્ટ રાજ્યની 96 વસાહતોને પહેલીવાર દરેક હવામાનથી સુગમ રોડ કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેમાં સુધારેલ કનેક્ટિવિટી, શાળાઓ, આરોગ્ય સંભાળ સુવિધાઓ અને ગ્રામીણ બજારો જેવી આવશ્યક સેવાઓની એક્સેસને સરળ બનાવશે. ઓમાનના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સમુદ્ર દુની દ્વારા એક કામચલાઉ દરિયાઈ કોરિડોર ખોલવાની જાહેરાત કરી છે. વાણિજ્યિક શિપિંગ ફરી શરૂ કરવા અને અખાતમાં હજારો ખલાસીઓ ફસાયેલા દરિયાઈ સંકટને દૂર કરવા તરફ આ એક મોટું પગલું છે. ઓમાનની સરકારે જણાવ્યું હતું કે જહાજોની સલામત અવર જવરને સરળ બનાવવા માટે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન IMOના સહયોગથી આ પહેલ વિકસાવવામાં આવી હતી. IMO અનુસાર 11,000થી વધુ ખલાસીઓ હજુ પણ આ વિસ્તારમાં ફસાયેલા છે અને તેમને તબક્કાવાર સ્થળાંતર અને પરિવહન યોજના હેઠળ મદદ મળવા અપેક્ષા છે. ઓમાન દરિયા સુરક્ષા કેન્દ્રે હાલની ટ્રાફિક અલગતા યોજનાના ઉત્તર અને દક્ષિણમાં કામચલાઉ માર્ગો સ્થાપિત કર્યા છે. અધિકારીઓએ કહ્યું કે કોરિડોરમાં ઉપયોગ કરતા જહાજોના નિયંત્રિત પ્રક્રિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે અને પરિવહન પહેલા આયામોમાં અને ઓમાની સત્તાવાળાઓ સાથે સીધો સંકલન કરવું પડશે. યુરોપ હાલમાં તીવ્ર ગરમીના મોજાનો સામનો કરી રહ્યું છે. ઘણા દેશોમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠને આ પરિસ્થિતિને ગંભીર આરોગ્ય કટોકટી ગણાવી છે. ફ્રાન્સમાં ગઈકાલે મોસમનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. દક્ષિણ પશ્ચિમ શહેર કિસાન્સમાં 44.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ગરમીથી રાહત મેળવવા માટે જળાશયો અને દરિયાકિનારાનો આશરો લેતા 48 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. દરમિયાન બ્રિટેનના ઉત્તર પશ્ચિમ પ્રદેશના હજારો ઘરોમાં વીજળી ગુલ થઈ છે. સ્પેનમાં પરિસ્થિતિ ગંભીર છે. હવામાન વિભાગે એન્ડલુસિયા પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. યુએસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા ડબલ્સ ઇવેન્ટમાં ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય જોડીએ સ્પેનની પાઉલા લોપેઝ અને લુસિયા રોડ્રિગ્ઝને હરાવી હતી. પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેમનો સામનો જાપાનની સુબઈ નાકારી અને મિયુ તાકાહાશી સામે થશે. ફિફા વિશ્વકપમાં આજે રાત્રે કેનેડાના વેનકુવરમાં ગ્રુપ બી મેચમાં કેનેડા સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થશે. બીજી મેચમાં બોસ્નિયા અને હર્ઝેગોવિના વોશિંગ્ટનના સિએટલ સ્ટેડિયમ ખાતે કતાર સામે ટકરાશે. આજે અગાઉ કોલંબિયાએ મેક્સિકોના ગુઆડાલાઝારમાં ગ્રુપ કે મેચમાં DR કોંગોને 1-0થી હરાવીને 32મા રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું હતું. પોર્ટુગલે અમેરિકાના હ્યુસ્ટનમાં ઉઝબેકિસ્તાનને 5-0થી હરાવ્યું હતું. 41 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 2 ગોલ કરીને પોર્ટુગલને ઉઝબેકિસ્તાન પર 5-0થી જીત અપાવી હતી. પોતાના ગોલ સાથે રોનાલ્ડો 6 અલગ અલગ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો. વિદેશ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે વર્ષ 2025માં પ્રાદેશિક પાસપોર્ટ કચેરીઓ, પાસપોર્ટ સેવા કેન્દ્રો અને વિદેશમાં ભારતીય દૂતાવાસો દ્વારા ભારતીય નાગરિકોને આશરે 1.5 કરોડ પાસપોર્ટ અને સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દેશભરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રોની સંખ્યામાં સતત વધારો થયો છે. ભારત અને સંકારા બંને રાતે નવી દિલ્હીમાં સંરક્ષણ સહયોગને આગળ વધારવા માટે બેઠક યોજી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક વાઇસુંગ લાક સાથે મુલાકાત કરી. પશ્ચિમ બંગાળના કોલકાતામાં ગોડાઉન નીચે ધરાશે.